નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠ સુદની તિથિ 3, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 17 જૂન 2026 અને બુધવાર. અત્યારે સવારના 5:57 થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. મંગલમય દિનની શુભકામના સાથે પ્રસારણની શરૂઆત કરીએ મંગલ સ્વરથી.

0: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર છે. હમણાં આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગહન. હવે રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. આજનો વિષય છે જીપ્સમ એક અગત્યનો જમીન સુધારક. રજૂઆત વીરલ રાવલ.
1: શ્રીરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને જાજા કરીને રામ રામ. આજે કૃષિ માહિતીમાં વાત કરવી છે જીપ્સમ એક અગત્યનું જમીન સુધારક. જીપ્સમ એ એક ખનિજ પદાર્થ છે જે ગુજરાતી ભાષામાં ચીરોડી તરીકે ઓળખાય છે. તે રાસાયણિક બંધારણની દ્રષ્ટિએ સ્ફટિક જળો ધરાવતું કેલ્શિયમ સલ્ફેટ છે. જીપ્સમ એ દ્વિતીય ખનિજ સ્વરૂપે કુદરતી રીતે બહુ મોટા જથ્થામાં ઉપલબ્ધ છે. ભારતમાં જીપ્સમ રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને તમિલનાડુમાંથી મળી આવે છે. ગુજરાતમાં કચ્છ અને અમરેલીના અમુક વિસ્તારમાંથી જીપ્સમ મળી આવે છે, પરંતુ તેની ગુણવત્તા ઓછી હોવાથી ઓછું અસરકારક છે. જ્યારે રાસાયણિક ખાતરોના કારખાનામાં આડપેદાશો તરીકે મળતું જીપ્સમ, કે જેને ફોસ્ફો જીપ્સમ તરીકે ઓળખવામાં આવે છે, તેની ગુણવત્તા સારી અને બારીક હોવાથી વધુ અસરકારક જોવા મળે છે. સમગ્ર દેશમાં અંદાજે 200 લાખ ટન કરતા વધારે ફોસ્ફો જીપ્સમ આડપેદાશ રૂપે મળે છે. જીપ્સમની ખેતીમાં ઉપયોગીતા જોઈએ તો જમીનમાં દ્રાવ્ય ક્ષારો અને વિનિમય પામતા સોડિયમની માત્રા વધુ હોય તો તેની જમીનના બંધારણ પર વિપરીત અસર થાય છે. આવી જમીનમાં પાણી નીચે ન ઉતરતા લાંબો સમય સુધી પાણી ખેતરમાં ભરાઈ રહે છે, તેથી જમીનમાં પૂરતો હવા ઉજાસ રહેતો નથી. આવી જમીન મુખ્યત્વે શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે, કે જ્યાં વરસાદ ઓછો અને તાપમાન ઊંચું હોવાથી જમીનના ભેજનું બાષ્પીભવન ખૂબ જલ્દી થાય છે. જમીનમાં પોષક તત્વો હોવા છતાં પાક તેનું અવશોષણ કરી શકતો નથી, આથી પાક નબળો અને પીળો દેખાય છે. સામાન્ય રીતે આવી જમીનને ભાસ્મિક જમીન કહેવાય છે. હવે ભાસ્મિક જમીનને સુધારવા, વધુ પડતા સોડિયમને દૂર કરવા માટે જમીન સુધારક તરીકે જીપ્સમનો ઉપયોગ કરી ત્યારબાદ મીઠા પાણીથી જમીનમાંના ક્ષારો ધોઈ નાખવા જોઈએ. હવે આપણે જોઈએ જીપ્સમનો ઉપયોગ કેવી રીતે કરવો. જમીન સુધારણા માટે સારી ગુણવત્તાવાળું જીપ્સમ પસંદ કરવું. ઉનાળામાં જમીન તૈયાર કરતી વખતે જીપ્સમ આખા ખેતરમાં પૂંખીને આપ્યા પછી જમીનમાં ભેળવી દેવું. ત્યારબાદ જમીનને સમતલ કરી પાળા બાંધવા, જેથી વરસાદનું પાણી વહી ના જતા જમીનમાં ઊંડે સુધી ઉતરે અને જમીનમાં ઉમેરેલ જીપ્સમને સક્રિય બનાવે. જીપ્સમ સાથે દેશી ગળતિયું ખાતર આપવાથી જીપ્સમની કાર્યક્ષમતા વધે છે. જીપ્સમમાં રહેલ કેલ્શિયમ તત્વ પાણીમાં ઓગળી જમીનના રજકણ પર રહેલ સોડિયમ તત્વને દૂર કરે છે. આ છૂટો પડેલો સોડિયમ નિતાર વાટે દૂર થવાથી જમીનનો બાંધો અને નિતાર શક્તિ સુધરવાથી જમીનની ઉત્પાદકતા છે એ વધે છે. સંશોધન પરથી માલુમ પડેલ છે કે ભાસ્મિક જમીનોમાં જીપ્સમ ઉમેરવાથી વિવિધ પાકોના ઉત્પાદનમાં લગભગ 30-150% વધારો જોવા મળેલ છે. જ્યારે પિયતના પાણીમાં દ્રાવ્ય ક્ષારનો સોડિયમ અધિશોષણ આંક વધારે હોય તો જમીનમાં સોડિયમ રજકણ પર જમા થઈને જમીનને ભાસ્મિક બનાવે છે. આવા સંજોગોમાં પહેલેથી જ જીપ્સમના ભૂકાને ખેતરમાં પૂંખી ત્યારબાદ પિયત આપવાથી અથવા તો પિયત પાણીની સાથે યોગ્ય પ્રમાણમાં જીપ્સમ ઓગાળતા જઈને આપવાથી પિયત પાણીની જે જમીન ઉપર અવળી અસર થવાની શક્યતાઓ છે તે દૂર કરી શકાય છે. તો આજે કૃષિ માહિતીમાં આપણે વાત કરી જીપ્સમ એક અગત્યનું જમીન સુધારક. ફરી પાછા કૃષિ માહિતીમાં આવતીકાલે મળીએ. ત્યાં સુધી સૌને જાજા કરીને રામ રામ.
0: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર છે. કૃષિ માહિતી અંતર્ગત હમણાં આપ સાંભળી રહ્યા હતા જીપ્સમ એક અગત્યનું જમીન સુધારક. રજૂઆત વીરલ રાવલ દ્વારા કરવામાં આવી.

970.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 6:50 થઈ છે. આપને જણાવી દઈએ અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

થોડી જ વારમાં એટલે કે 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 શાસ્ત્રીય સંગીત અંતર્ગત અનિલ ઠાકરનું બાંસુરી વાદન રાગ બૈરાગી. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટ પ્રસારિત થશે 7:55. આજનો વિષય છે કુદરતી સંપત્તિ ટકાવી રાખવાના માનવીય ઉપાયો. પ્રસ્તુતિ દર્શના દેસાઈ. ભજનોની દૈનિક શ્રેણીની રખની ગગનમાં 8:30, જેમાં આજે સાંભળશો હેમંત ચૌહાણના કંઠમાં કેટલાક ભજનો. 8:50 વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત વાદળ અને વરસાદ વિશે વાત કરશે પ્રેરક વૈદ્ય.

ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન રજૂ થશે 9:15. સવારે 10:30 વાગે લોકસંગીત અંતર્ગત સાંભળશો રશ્મિતા ગુંડૈયાના સ્વરમાં લોકગીતો અને પ્રભુદાન સુરુના કંઠે દુહા છંદ.

સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીના અમારા કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું, જે અંતર્ગત 11 વાગ્યે મુખ્ય સમાચારની સાથે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, 1 વાગ્યે સખીઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, 1:30 ફૌજી સાથીઓ માટે જય ભારતી અને 2:40 ગુજરાતી નોન ફિલ્મી ગીતો પ્રસારિત થશે.

સાયંકાલીન સભાની શરૂઆતમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમો 5:10 6 વાગ્યે ભારત ધીમજનેશ્વરમાં હવેલી સંગીત, 6:30 વાગ્યે આઈસીસી વુમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત હેન્ડિંગલી સ્ટેડિયમ લીડ્સ ઇંગ્લેન્ડ ખાતે ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ સાંભળશો મેચના અંત સુધી.

પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ અને હવે હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ એકંદરે સૂકું રહેશે. ઉત્તર તેમજ દક્ષિણ દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ માટે સાવચેતીની કોઈ જ સૂચના આપવામાં આવતી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ બે સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનારા નેશનલ મેરીટાઇમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી ચોથો રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. સમાચાર વિગતવાર. રાજુલા પંથકમાં સિંહ સાથેની અથડામણમાં એક યુવકનું મોત થયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મૃત્યુના સમાચાર અત્યંત વ્યથિત કરનારા છે. શ્રી મોઢવાડિયાએ આંગે જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંબંધિત સિંહ પરિવારને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો છે.
1: એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તાકીદે આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે, અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું.
0: વનમંત્રીએ જણાવ્યું હતું કે માનવ જીવનની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી, તેમજ ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સાઇટની વિશેષતા અને સિદ્ધિઓ વિશે પણ માહિતી મેળવી હતી. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર અને લોથલના ઇતિહાસને પ્રદર્શિત કરનાર નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષના નિર્માણ પામનારા ફેઝ 1 અને ફેઝ 2 વિશે પણ મંત્રી સહિતના મહાનુભાવોએ વિસ્તૃત જાણકારી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉર્જામંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ધોળકા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષનું સફળ શાસન એ વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. રાજકોટ જિલ્લામાં 12-20 જૂન દરમિયાન વિવિધ તબક્કે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે બેડલા, ડુમિયાણી, કમળાપુર, કોલીથળ, પેઢલા, પીપરડી, વેરાવળ અને ગોંડલ નગરપાલિકા ખાતે શિબિરનું આયોજન કરાયું છે. રાજકોટમાં પ્રગતિપથ યાત્રા અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહિલા અને બાળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દર્દીઓને મળતી સારવાર સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ પૂર્વગામી રસાયણોના ડાયવર્ઝનને રોકવા માટે ઉદ્યોગ ભાગીદારી પર ભાર મૂક્યો છે. એનસીબીના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે અમદાવાદમાં આયોજિત એક કોન્ફરન્સમાં રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. રાસાયણિક સંચાલનને પ્રોત્સાહન આપવા, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર રગ ઉત્પાદન માટે સંભવિત રીતે ડાયવર્ઝન કરી શકાય તેવા રસાયણો સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોની વહેલી તપાસ અને રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા માટે આ આચારસંહિતા તૈયાર કરાઈ છે. અમદાવાદ પોલીસ દ્વારા ખોવાયેલા સરસામાન પરત કરવા માટેના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા 410 જેટલા મોબાઇલ મૂળ માલિકોને પરત કરાયા હતા. મૂળ માલિકોને પરત કરાયેલા આ મોબાઇલની કિંમત 63 લાખ રૂપિયા થાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ધેનુ ઠક્કરે જણાવ્યું હતું કે મોબાઇલ પરત મળશે તેવી માલિકોએ આશા છોડી દીધી હતી, પરંતુ પોલીસે આ તમામ મોબાઇલ શોધીને પરત કર્યા છે.
2: જો ભી મોબાઇલ એક્ટિવેટ હોતા હૈ તો વો સારે મોબાઇલ રિકવર કરકે પોલીસ ને ઉનકે મૂળ માલિક તક પહોંચાયા હૈ. એપ્રોક્સ 15-20 મોબાઇલ જો હમને બહાર સે રિકવર કિયે ગયે હૈ, ઉસકી અમાઉન્ટ હૈ 63 લાખ એપ્રોક્સ. યે ગુજરાત પોલીસ કી જો પહેલ હૈ.

0: तेरा तुझको अर्पण। हमने इतने सारे मोबाइल लोगों को परत किए तो उनके मालिक को उन्होंने छोड़ दिया था कि शायद हमें ये मोबाइल हमारा चला गया है तो वापस नहीं मिलेगा, लेकिन जब वापस लेते वक्त उनको जो खुशी हुई थी तो ये गुजरात पुलिस का एक बहुत ही सराहनीय प्रयास है।
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાશે. શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ પર ચર્ચા, વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સમીક્ષા, ખેડૂતોના વીજ પોલ નાંખવાની બાબતે તેમજ કૃષિ વાવેતર, ખાતરની માંગ સહિતની બાબતો પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે, જ્યારે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયા બાદ પણ 6,000થી વધુ બેઠકો ખાલી રહી છે. આવતીકાલે ચોથો અને અંતિમ રાઉન્ડ યોજાશે. 3 રાઉન્ડ બાદ હજી પણ 6,085 બેઠકો ખાલી છે. વાલીઓ 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકશે અને આગાઉના રાઉન્ડની ફેરબદલ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો.
2: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા અમદાવાદ ધોલેરા અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોડતી પ્રીમિયમ એસી અને વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો છે. તેને કારણે લોકો અંગત વાહનોની જગ્યાએ સરકારી બસને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ અંગે મુસાફર વિશાલ અગોલાએ પ્રતિક્રિયા આપી.
3: સરકારે જે વોલ્વો બસની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે, કે આવી ગરમીમાં એસીના તે મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે. અને સરકારે જે ટિકિટના પૈસા જે ભાડું ઓછું કર્યું છે એનાથી બહુ વધુના વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે.
2: રાજ્યના ખેડૂતો પોતાનો અનમોલ ઉત્પાદનને સરળતાથી સાચવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ગોડાઉન બનાવી આપવામાં આવે છે. આ યોજના હેઠળના એક લાભાર્થી ખેડૂત વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતા અશ્વિન વાઢેરને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે મંજૂરી હુકમ આપવામાં આવ્યો હતો. આ સહાયથી તેઓ પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું ગોડાઉન બનાવી શકશે. આ અંગે પ્રતિભાવ આપતા ખેડૂત અશ્વિન વાઢેરે આમ જણાવ્યું હતું.
4: વેરાવળ મુકામે જે પાક સંરક્ષણ ગોડાઉનનો હુકમ માટે અમને બોલાવ્યો હતો. મારે ખેતીવાડી માટે પાક સંરક્ષણ ગોડાઉનની જરૂર હતી. હું ઢોરમાલની વ્યવસ્થા માટે, મારે સારાની વ્યવસ્થા માટે, મારા અનાજની વ્યવસ્થા માટે જે મારે ગોડાઉન બનાવો હતો એ મારા સ્વખર્ચે મેં નિર્ણય કર્યો હતો. સરકારની કે ગોડાઉનની મંજૂરી એમાં મળે એ મંજૂરી હુકમ મારે આવી ગયો છે.
2: દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેને કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસ ચોમાસું વધુ આગળ વધશે, જોકે સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે. સમગ્ર ભારતમાં જવલ્લે જોવા મળતું રેડ ફૂટેડ બોબી, લાલ પગવાળો બુબી જામનગરમાં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું રેડ ફૂટેડ બુબી એટલે કે લાલ પગવાળો પક્ષી જામનગરના સચાણા નજીક અશક્ત હાલતમાં જોવા મળ્યું હતું. જામનગરના પક્ષીવિદોએ જામનગરના બર્ડમેનથી ઓળખાતા ફિરોઝખાન પઠાણનો સંપર્ક કરી તેમને આ પક્ષીને સારવાર માટે આપ્યું છે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલ 1-0થી આગળ છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે 79મી સિનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધા 2026નો પ્રારંભ કરાવ્યો. આગામી 21 જૂન સુધી ચાલનાર આ 6 દિવસીય સ્પર્ધામાં દેશના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિતના કુલ 370 ટોચના તરવૈયાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં પુરૂષો અને મહિલાઓની વિવિધ 42 સ્પર્ધાઓ યોજાશે. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ 2 સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા.
1: મંત્રી ઋષિકેશ પટેલે લોથલ

માં તૈયાર થનાર નેશનલ મેરીટાઇમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી 4થો રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સાથે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગે 45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સમય થયો છે ફિલ્મી ભક્તિ સંગીતનું. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ ફિલ્મ ગોપીમાં મોહમ્મદ રફીનો સ્વર, કલ્યાણજી આનંદજીનું સંગીત અને રાજિંદર કૃષ્ણના બોલ.

ફિલ્મ દો આંખે બારા હાથના આ ગીત સાથે જ આજનો ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે. 7:30 થઈ છે. રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીત. આ કાર્યક્રમ અંતર્ગત આજે સાંભળશો અનિલ ઠાકરનું બાંસુરી વાદન. રાગ બૈરાગી. તબલા પર સાથ આપી રહ્યા છે કુણાલ વ્યાસ.

શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા અનિલ ઠાકરનું બાંસુરી વાદન. તબલા પર તાલ આપી રહ્યા હતા કુણાલ વ્યાસ અને રાગ બૈરાગી સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં એટલે કે 7:45 મિનિટે સાંભળશો ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. પીએમ મોદી આજે એવિયનમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ પરના G7 સત્રોમાં ભાગ લેશે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકાએ ઇરાનની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વનડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. સમાચાર વિગતવાર. G7 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. શ્રી મોદી અને શ્રી ટ્રમ્પ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકામાં થઈ હતી. આજની બેઠકમાં બંને પક્ષો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G7ના બીજા સત્રમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ અંગેના સત્રોમાં ભાગ લેશે, જેની વિષયવસ્તુ છે બધાના લાભ માટે સંતુલિત સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને ફરીથી શરૂ કરવો. તેઓ નાણાંકીય ભંડોળના સલામત, ઝડપી અને અસરકારક અમલીકરણ પર કાર્યકારી લંચમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપીયન કમિશનના પ્રમુખ વોન ડેર લેયર સાથે ત્રિપક્ષીય બેઠક કરશે. તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે પણ મુલાકાત કરશે. ગઈકાલે શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. પ્રધાનમંત્રીએ કેનેડા, જાપાન અને બ્રિટનના પ્રધાનમંત્રી તથા યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કેન્યા, દક્ષિણ કોરિયા અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી મોદીએ આ દેશો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષના જોખમોથી બચાવવા અપીલ કરી છે. ફાન્સના એવિયનમાં G7 સમિટમાં આઉટરીચ સત્રમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા બધા દેશોને જોડતા ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વિશ્વાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતે હંમેશા માનવતાને પ્રાથમિકતા આપી છે, જે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન, વૈશ્વિક બાયોફ્યુલ જોડાણ, મિશન લાઇફ અને માતાના નામે એક વૃક્ષ જેવી ભારતની આગેવાની હેઠળની પહેલોમાં પ્રતિબિંબિત થાય છે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. G7 નેતાઓએ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફરી ફાટી નીકળવા સામે લડવા માટે સંયુક્ત કાર્યવાહી કરવાની હાકલ કરી છે. ભારત, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયાએ આ પહેલને ટેકો આપ્યો છે, જેમાં ચેપગ્રસ્ત લોકોને શોધવા, સરહદ દેખરેખ અને સમુદાય જોડાણનો સમાવેશ થાય છે. બધા સભ્યોએ ઇબોલા માટે રસીઓ, પરીક્ષણો અને સારવારના વિકાસમાં સહયોગનું પણ વચન આપ્યું છે. G7 કેન્સરનો ઇલાજ શોધવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. G7 દેશોએ નબળા દેશોને મદદ કરવા અને મજબૂત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિકાસ અને રોકાણ ધિરાણમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અગ્રણી વેપારીઓ, સીઈઓ, રોકાણકારોને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ 2026ના સમાપન સમારોહને સંબોધતા શ્રી ગોયલે ભારત ફ્રાન્સ નવીનતા ભાગીદારીની અપાર સંભાવનાને પ્રતિબિંબિત કરતા છેલ્લા 3 દિવસમાં પ્રાપ્ત થયેલા પરિણામોમાં આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે થયેલી વાતચીત પણ વધુ પ્રોત્સાહન પૂરું પાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ કરાર ગઈકાલે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયો હતો. ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ 6 રાજ્યો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પછી કિશાઉ પ્રોજેક્ટ માટે કેબિનેટની મંજૂરી માંગવામાં આવશે. કરાર અનુસાર કેન્દ્ર સરકાર પ્રોજેક્ટનું 90% ભંડોળ પૂરું પાડશે, બાકીના 10% 6 રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. એવી પણ સંમતિ થઈ છે કે હિમાચલ પ્રદેશને મળતું પાણી દિલ્હી અને રાજસ્થાન સાથે વહેંચવામાં આવશે. ગૃહમંત્રાલયના જણાવ્યા

0: અનુસાર આ નિર્ણય યમુનાને સાફ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી. સાંભળીએ અંગે એક અહેવાલ.
1: इस समीक्षा बैठक में कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा कि मौसम के दौरान उत्पन्न होने वाली किसी भी प्रतिकूल स्थिति से कृषि और किसानों की सुरक्षा के लिए सभी आवश्यक कदम पहले से ही उठाए जाएं। श्री चौहान ने निर्देश दिया कि जिन जिलों में कम वर्षा या असमान वर्षा की संभावना है वहां पहले से ही पूरी तैयारी की जानी चाहिए. उन्होंने कहा कि राज्य सरकारों के समन्वय से फसलवार आकस्मिक योजनाएं तैयार की जानी चाहिए ताकि मौसम संबंधी किसी भी चुनौती की स्थिति में किसानों को तत्काल विकल्प सलाह और सहायता प्रदान की जा सके. सुवर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से प्रशांत कुमार.
0: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા પહેલા વાલીઓ અને ઉમેદવારોને છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. એનટીએએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે સ્કેમર્સ ટેલિગ્રામ પર ચેનલો ચલાવી રહ્યા છે, ફરીથી પરીક્ષાના પેપર શેર કરવાનો દાવો કરી રહ્યા છે અને 14,000 થી 25,000 રૂપિયાની માંગ કરી રહ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પુનઃ પરીક્ષા પ્રશ્નપત્ર લીક થયું નથી. એનટીએ ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે મીડિયાને જણાવ્યું કે એનટીએ ગેરરીતિ મુક્ત પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ પ્રશ્નપત્રો સુરક્ષિત રાખવામાં આવ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નીટ ઉમેદવારો માટે રાજ્ય પરિવહન નિગમના બસ ભાડામાં 50% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. તેમણે મોહરમના સરઘસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પણ નિર્દેશ આપ્યો છે. અમેરિકાએ ઈરાની બંદરો પર નૌકાદળના નાકાબંધીને હળવી કરવાનું શરૂ કરી દીધું છે. વર્તમાન સંઘર્ષનો અંત લાવવા માટે તણાવ ઓછો કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાનના નાયબ વિદેશમંત્રીએ આની પુષ્ટિ કરતા કહ્યું કે નાકાબંધી હટાવી એક એવો મુદ્દો હતો જેના પર અમે શરૂઆતથી જ ભાર મૂક્યો હતો. હવે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઔપચારિક હસ્તાક્ષર થાય તે પહેલા જ નાકાબંધી હટાવી લેવામાં આવી છે. અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 3 ઈરાની તેલ ટેન્કર અને 2 કાર્ગો જહાજો ગઈકાલે કોઈપણ અવરોધ વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે. અમેરિકા અને ઈરાની પ્રતિનિધિમંડળો શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં ઐતિહાસિક શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવા માટે મળશે. આશા છે કે આ કરાર પ્રાદેશિક ઉર્જા પ્રવાહને સ્થિર કરશે અને ભવિષ્યની રાજદ્વારી વાટાઘાટો માટે એક માળખું પૂરું પાડશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0 થી આગળ છે. બીજી તરફ શ્રીલંકામાં ત્રિકોણીય વનડે ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત એ ટીમ અફઘાનિસ્તાન એ ટીમનો સામનો કરશે. આ મેચ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની આ ભારતીય ટીમ અત્યાર સુધી શ્રેણીમાં ફક્ત 1 જ મેચ જીતી શકી છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. ભારત હોકી મહિલા નેશનલ કપના સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું. ભારત હાલ પુલ એમાં આગળ છે. ભારતનો આગામી મુકાબલો આવતીકાલે સવારે ઉરુગ્વે સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ G7 સમિટ તેમજ નીટ પેપર લીક અટકાવવા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધના સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. સંદેશ લખે છે G7 રશિયા પર વધુ આકરા પ્રતિબંધોની વિચારણા, નીટ UG 22 જૂન સુધી ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મુકાયો. નવગુજરાત સમય લખે છે ટ્રમ્પની G7 દેશોને ખાતરી, હવે યુક્રેન રશિયા યુદ્ધનો અંત લાવીશ. દિવ્ય ભાસ્કરે લખ્યું નીટ 2.0માં પેપર લીક ન થાય તે માટે 22 મી સુધી ટેલિગ્રામ બંધ.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાવ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકા ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વનડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે.
1: રજૂ કરીએ છીએ પર્યાવરણ વિષય 5 મિનિટ. આજનો વિષય છે કુદરતી સંપત્તિ ટકાવી રાખવા માનવીય ઉપાયો. રજૂઆત કરી રહ્યા છે દર્શના દેસાઈ.

0: પર્યાવરણ વિશે એક 5 મિનિટમાં આજે આપણે જોઈએ કુદરતી સંસાધનો ટકાવી રાખવાના માનવીય ઉપાયો તે વિશે. જમીન, હવા, પાણી, જંગલો અને ઉર્જા આ બધી કુદરતી સંપત્તિ ગણીને મફત મળતી વસ્તુ તરીકે ગણવામાં આવે છે. જો આ કુદરતી સંપત્તિનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો ભવિષ્યની પેઢીને આ કુદરતી સંપત્તિ વારસામાં મળી શકે. આ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો આપણી માટે હિતાવહ છે. આજના આધુનિક સમયમાં માનવી એ વિકાસ તરફ આંધળી દોટ મૂકી છે, જેમાં માનવી પર્યાવરણને ભૂલી ગયો છે અને માત્ર સ્વકેન્દ્રી બની ગયો છે. આજે માનવી સ્વાર્થી બનીને માત્ર આ વસ્તુઓનો ઉપભોગ કરવામાં જ રસ છે, જેના પરિણામે આજે અનેક પ્રકારના પ્રદૂષણો પૃથ્વી પર ફેલાયેલા છે અને જેથી માનવી અનેક રોગો તથા કુદરતી આપત્તિનો ભોગ બને છે. આથી કુદરતી સંપત્તિ ટકાવી રાખવાના માનવીય પ્રયત્નો કરવા જરૂરી બને છે. આથી આપણે કુદરતી સંપત્તિ દ્વારા પ્રદૂષણ અટકાવવા માટે પગલાં લેવા ખૂબ જરૂરી છે. વાતાવરણમાં રહેલી હવા કુદરતી પર્યાવરણનું મહત્વનું અંગ છે. સજીવોની પોષણ કડીઓમાં હવામાં રહેલા વાયુઓનું મહત્વ ઘણું બધું છે. અમર્યાદિત રીતે વધતી માનવ વસ્તી, ઉદ્યોગ, કારખાના, મિલો અને પાવર સ્ટેશનો દ્વારા પ્રદૂષિત હવા વાતાવરણમાં ભળે છે. હવામાં ઉડતા રજકણો, એનાથી પણ હવાનું પ્રદૂષણ ફેલાય છે. હવાના પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિશે આપણે જાણીએ તો ઉદ્યોગ વિસ્તારોમાં ઝેરી વાયુ ઓગતા, કારખાનામાં વપરાતા કોલસો, ખનિજ તેલ કે કુદરતી તેલને બદલે જળ વિદ્યુત, સૌર શક્તિ, પવન શક્તિ, ગોબર ગેસ કે સમુદ્રની ભરતી શક્તિનો વપરાશ વધારવો જોઈએ. પરિણામે ખનીજોની બચત સાથે હવા પ્રદૂષણ પણ ઘટશે. ઝેરી ગેસ અને ધુમાડો કાઢતી ચીમનીની ઊંચાઈ 30 મીટરથી વધુ રાખવી જોઈએ, જેથી ઝેરી વાયુ, ધુમાડો, રજકણો હવાના નીચલા થરોમાં ન ભળે. વળી ઝેરી વાયુઓમાં ભળેલા હાનિકારક તત્વોને દૂર કરવાની તેમજ હાનિકારક પદાર્થોમાં રૂપાંતરિત કરવાની આધુનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવો જોઈએ. વૃક્ષારોપણ ઝુંબેશ હવા શુદ્ધિકરણ માટેનું સૌથી સરળ ઉપાય છે. વાતાવરણને કુદરતી રીતે શુદ્ધ રાખતા જંગલોનું સંવર્ધન કરવું હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાય છે. વાહનોમાં વપરાતા બળતણની શુદ્ધિ માટે આપણે પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ કાઢતા વાહનોની કડક ચકાસણી કરી તેના પર આકરા નિયંત્રણો નાખી હવા પ્રદૂષણને ઘટાડી શકાય. જળ પ્રદૂષણની વાત કરીએ તો સજીવો અને મનુષ્યોની મૂળભૂત જરૂરિયાતોમાં પાણી પણ એક અગત્યની જરૂરિયાત છે. ગૃહ વપરાશના કાર્યો ઉપરાંત ખેતીવાડી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં પણ પાણીનો વપરાશ થાય છે. જેમ જેમ પાણીનો ઉપયોગ વધવા લાગ્યો છે તેમ તેમ તંગી અનુભવાય છે. મનુષ્ય દ્વારા શુદ્ધ પાણીના વપરાશની જગ્યાએ દૂષિત પાણીનું પણ પ્રમાણ વધતું જાય છે. સ્વચ્છ નિર્મળ પાણી આપતી નદીઓ આજે ગંદા વહેણવાળી નદી બની ગઈ છે. શહેરો અને ગામની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાનો નિકાલ સતત વધવાને કારણે નદીઓ, ઝરણા, સરોવર અને સમુદ્રો સાર્વજનિક રીતે જાણે ઉકરડા સમાન બની ગયા છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિશેની વાત કરીએ તો શહેરોની ગટરો દ્વારા દૂષિત પાણી અને નકામા ગંદા પદાર્થો જળાશયમાં ઠલવાય તે પહેલાં જ તેમાં રહેલા હાનિકારક પદાર્થોને દૂર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ.
1: પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં અત્યારે આપ સાંભળી રહ્યા હતા કુદરતી સંપત્તિ ટકાવી રાખવાના માનવીય ઉપાયો વિશે દર્શના દેસાઈની રજૂઆત. પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.
2: एक जमाने में हुकुम सिंह को घर वाले कुड़कुड़दास बुलाते थे, क्योंकि लाइट पंखे चालू देखते ही वो सब पर चिल्लाने लगते थे।

આ કાર્યક્રમમાં આજે રજૂ થશે કલાકાર હેમંત ચૌહાણના કંઠે ગવાયેલા કેટલાક ભજનો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ ભવાનીદાસની રચના.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

નીરખ ને ગગન માં આ કાર્યક્રમમાં આજ આપ સાંભળી રહ્યા છો હેમંત ચૌહાણના કંઠમાં ગવાયેલા કેટલાક ભજનો. હવે પછીનું ભજન સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નીરખને ગગનમાં આ કાર્યક્રમમાં હવે સાંભળીએ સારંગ પાણીની રચના.

0: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ નિરખને ગગનમાં. હવે કેટલીક જાહેરાતો.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
5: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
6: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ.
7: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી? વાહ,
9: વસાણો.
10: અજાણ્યા એપથી બચો.
11: RBI કહે છે.

0: आकाशवाणी की आवाज एक सच्चे साथी के रूप में है। पूरा पश्चिम उत्तर दक्षिण में आकाशवाणी की अपनी एक अलग ही पहचान है।
1: पश्चिम क्षेत्र के महाराष्ट्र, गुजरात, राजस्थान और गोवा राज्य के सभी कार्यक्रमों को आप कहीं भी हो न्यूज ऑन एयर ऐप के जरिए सुन सकते हैं।
0: तो आज ही डाउनलोड करें
1: ऐप न्यूज ऑन एयर।
2: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો।
3: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
2: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન।
3: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત।
2: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931।
3: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો।
4: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ। લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ। મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ।

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ વિજ્ઞાન કાર્યક્રમ. આજનો વિષય છે વાદળ અને વરસાદ. વક્તા છે પ્રેરક વૈદ્ય.
1: મિત્રો, બહુ જાણીતું લોકગીત છે, વા વાય અને વાદળ ઉમટ્યા ગોકુલમાં ટવક્યા મોર. બીજા એક લોકગીતમાં છે કે વાદળી વરસી રે સરોવર છલી વળ્યા. વાદળા સાથે માનવ જીવનનો ઘનિષ્ઠ નાતો છે, કારણ કે માનવ જીવનને જે પુષ્ટ કરે છે, પોષણ આપે છે એ વરસાદ. એ વરસાદના વાહક તરીકે વાદળનું બહુ મહત્ત્વ છે. વાદળો પાણીની વરાળથી જ બન્યા હોવા છતાં અમુક વાદળ છે એ કાળા ડિબાંગ અને અમુક ધોળારૂ જેવા દેખાય છે. બધા વાદળમાંથી વરસાદ નથી પડતો. આજે આપણે વાદળને ઓળખવા છે. પાણીની વરાળ આપણી આસપાસ

આસપાસ અને આકાશમાં બધે જ હોય છે, પરંતુ એના કણ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણને દેખાતી નથી. જ્યારે એ આકાશમાં ઊંચે ચડે ત્યારે વાતાવરણના ઉપલા થરમાં ઠંડક હોવાથી ઠરે છે. વરાળ ગમે તેટલી ઠંડી થાય તો પણ એ પાણીનું ટીપું બની શકતી નથી. પાણીનું ટીપું બનવા માટે તેને ધૂળ અથવા મહાસાગરોમાંથી વરાળની સાથે જે અધ્ધર ચડી ગયેલું મીઠું હોય એના કણનો આધાર જોઈએ. આવા કણ મળતા વરાળ એની બરબાજીને પાણીના સૂક્ષ્મ ટીપા બનાવે. આવા ટીપાનો જથ્થો મોટો હોય તો આપણને આકાશમાં ધોળારૂ જેવા વાદળ દેખાય. આવા વાદળ આકાશમાં 7,000 ફૂટથી 23,000 ફૂટની ઊંચાઈએ બંધાય છે. એ આપણને આકાશમાં સફેદ રંગના રૂની પૂમ એટલે કે બારીક રેસા ફેલાઈ ગયા હોય એવા દેખાય. 2,000 ફૂટથી 7,000 ફૂટ ઊંચે જો ઠંડક ફરી વળી હોય તો આ વરાળના વાદળ રૂના નાના નાના ગોટાની જેમ આમથી તેમ સરકતા દોડી જતા દેખાય છે. 2,000 ફૂટથી નીચેના આકાશમાં ખૂબ જ ઠંડક થઈ જાય તો વરાળના વાદળ ધુમ્મસ જેવા દેખાય છે. આપણે હિલ સ્ટેશને ફરવા ગયા હોય ત્યારે આવા વાદળનો અનુભવ કર્યો હોય. આવા ધૂળા વાદળ મોટેભાગે શિયાળામાં જોવા મળે. વાદળ ઠંડકના કારણે આમ તેમ ફર્યા કરતા દેખાય છે પણ એ વરસાદ લાવતા નથી, કારણ કે એમાં પાણીની વરાળ એટલા પ્રમાણમાં નથી હોતી કે જે પાણીના મોટા મોટા ટીપા બની શકે. ઉનાળાની બળબળતી ગરમીમાં પાર વગરનું પાણી વરાળ બનીને આકાશમાં ચડતું રહે છે. એટલે આકાશની હવામાં ખૂબ જ ભેજ હોય છે. ધરતી પાસે ખૂબ ગરમ હવા હોવાથી તે ઉપરની દિશામાં ધસે. ઉપરના ભાગે ઠંડક હોવાથી ભેજ ઠરે. હવામાં રહેલા પ્રદૂષણના, ધૂળના અને ખારાશના કણ ઉપર ભાજીને પાણીના સૂક્ષ્મ ટીપા બનાવે એટલે ધૂળા વાદળ બંધાય છે. ગરમીને કારણે નીચેથી ગરમ હવા ઉપર આવતી જ રહે છે અને તે નીચેથી ભેજ પાણીના વરાળના કણ લાવતી રહે છે. એટલે ઉપરની હવામાં પાણીના સૂક્ષ્મ કણનો મોટો જથ્થો ભેગો થાય છે. ઠંડકને કારણે હવા સંકોચાય તો પાણીના સૂક્ષ્મ કણ એકબીજાની સાથે અથડાઈને જરાક મોટા કણ બને છે. આવા વાદળ સ્પષ્ટ સફેદ રંગના દેખાય છે. નીચેથી ગરમ હવા આવતી રહે એટલે ઉપરની હવા વધારે ઊંચે ચડતી જાય. વધારે ઊંચાઈએ વધારે ઠંડક હોય છે. ઠંડક વધતા પાણીના જરાક મોટા કણ પણ એકબીજા સાથે જોડાઈને પાણી બને છે. હજી નીચેથી ગરમ હવા ભેજ લઈને આવતી રહે છે એટલે એના ધક્કાથી પાણીના ટીપા ધરાવતી હવા વધારે ઊંચે ચડી જાય છે અને ત્યાં ફરીથી વધારે ઠંડી લાગવાથી પાણીના ટીપા એકબીજા સાથે જોડાઈને વધુ મોટા ટીપા બને છે. પાણીના ટીપા જેમ મોટા થતા જાય તેમ તેમ વાદળની આરપાર પ્રકાશ આવતો ઓછો થતો જાય છે. એટલે વાદળ ધોળા રંગમાંથી રાખોડી રંગનું અને પછી વધારે ઘટ બનીને કાળાશ પડતા રાખોડી રંગનું બને છે. આવા વાદળને આપણે દૂરથી ધરતી ઉપરથી જોઈએ તો આકાશમાં કાળા રાખોડી રંગના ગોટાઓનો એકમેક ગૂંથાયેલો ડુંગર ઉડતો હોય એવું લાગે. એનું તળિયું 3,000 થી 5,000 ફૂટ ઊંચાઈએ અને ટોચ 25,000 ફૂટથી 45,000 ફૂટ ઊંચે હોય છે. વાદળમાં સતત નીચેથી ગરમ હવા ભેજ લઈને આવતી જ રહે તો વાદળ વધારે ને વધારે ઊંચું થતું જાય છે. એમાં ઉપરના ભાગના પાણીના ટીપા જોડાતા જાય અને વધારે મોટા ટીપા બનતા જાય છે. આ વાદળ વરસાદ લાવવા માટે તૈયાર હોય છે. હવામાન વિજ્ઞાનીઓ તેને પરસ્પિરેશન માટે તૈયાર વાદળ કહે છે. વરસાદ પડવા માટે બેમાંથી એક ઘટના બનવી જોઈએ. એક તો એ કે કાં તો નીચેથી ગરમ હવા ઉપર આવી બંધ થઈ જાય અથવા તો વાદળમાં પાણીનું વજન વધારે પડતું વધી જાય. નીચેથી ગરમ હવા ન આવે તો આખા વાદળને ઊંચે આકાશમાં ઝીલી રાખનાર બળ છે એ મળતું બંધ થઈ જાય. નીચેથી ઉપર જતી ગરમ હવાનું બળ કેટલું થતું હશે? ટીવી ઉપર ઘણી વખત તમે આકાશમાં ઉડતા વિમાનમાંથી નીચે હવામાં છલાંગ લગાવીને પછી આકાશમાં જ તરતા રહીને જાત જાતના આકાર અને ડિઝાઇન બનાવતા સાહસિકોને જોયા હશે. તેમને ત્યાં આકાશમાં ઝીલી રાખવાનું કામ નીચેથી ઉપર ધસ્તમસ્તી જે ગરમ હવા જ કરતી હોય છે. એ સાહસિકો હવામાનનો બરાબર અભ્યાસ કરીને નીચેથી ગરમમાં ગરમ હવાનો ધોધ ઉપરની તરફ ધસમસતો હોય એવા દિવસે જ આ સાહસ કરે છે. નીચેથી ઉપર ધસમસતી ગરમ હવાનું જોર એટલું બધું હોય છે કે માણસ તો 50-60 કિલોગ્રામ વજન ધરાવતો હોય છે. વાદળમાં પાણીનું કેટલું વજન હોય છે? ચોમાસામાં જોવા મળતા કાળા વાદળો સરેરાશ ઓછામાં ઓછા 1 કિલોમીટર લાંબા અને 1 કિલોમીટર પહોળા અને લગભગ 1 કિલોમીટર ઊંચા હોય છે. એમાં આશરે 6.5
કરોડ

થી વધારે લીટર પાણી સમાયેલું હોય છે. વજનમાં સમજવું હોય તો એક વાદળમાં 6.486 કરોડ કિલોગ્રામ એટલે કે 64,860 ટન વજન હોય છે. આટલું બધું વજન નીચેથી ઉપર તરફ ધસમસતી ગરમ હવા આકાશમાં અદ્ધર ઝીલી રાખે છે. એ હવા બંધ થાય તો તરત ધોધમાર વરસાદ વરસી પડે. પાણીના ટીપાનું ભયાનક વજન હોવા છતાં તેને નીચે ન પડવા દે એવી જોરદાર હવા બંધ થઈ જાય તો અચાનક આ બધું જ વજન ધડાધડ નીચે તૂટી પડે છે. પાણીના મોટા મોટા ટીપા ધોધની જેમ વરસવા લાગે છે, જેને આપણે ધોધમાર અથવા સામેલાધાર વરસાદ કહીએ છીએ. જો નીચેથી ઉપર ધસમસતી હવા બંધ થઈ જવાને બદલે ધીમી પડે તો વાદળમાં રહેલા પાણીના કરોડો ટીપા હવે અધર આકાશમાં ટકી શકતા નથી. એ ધીમે ધીમે નીચે પડવા લાગે છે. નીચે મોટા મોટા ટીપા છૂટા છૂટા પડતા રહે છે, તેને ભારે વરસાદ કહેવાય છે. જો નીચેથી ઉપરની દિશામાં ધસમસતી હવા જરાક જ ધીમી પડે તો વાદળમાંથી વધારે પડતા મોટા ટીપા નીચેથી ઉપર ધસમસતી હવાની આરપાર થઈને નીચે પડવા લાગે છે. આ ટીપા ખૂબ મોટા હોવાથી નીચે પડતા થઈ જાય છે, પરંતુ જેમ જેમ નીચે આવે તેમ તેમને નીચેથી ઉપર ધસતી હવાની અથડામણ વધારે જોર પકડે છે. એવામાં દરેક ટીપું એકમાંથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. વધારે નીચે આવતા તેની સ્પીડ વધે તો હવાની અથડામણથી તેને બે વધુ ટુકડા થઈ જાય, એટલે પાણીનું મોટું ટીપું નાના નાના 4 ટીપામાં કે 8 ટીપામાં વહેંચાઈ જાય, તેને આપણે હળવો વરસાદ કહીએ છીએ.

આઈસીસી વુમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત હેન્ડિંગલી સ્ટેડિયમ લીડ્સ ઇંગ્લેન્ડ ખાતે ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ આપ સાંભળશો મેચના અંત સુધી. તો જોડાયેલા રહો આકાશવાણી રાજકોટ સાથે.

આજે સવારે 10:30 વાગે લોકસંગીત અંતર્ગત આપ સાંભળશો રશ્મિતા ગોંડલિયાના સ્વરમાં લોકગીતો અને પ્રભુદાન સુરુના કંઠે દુહા છંદ.

0: રામ રામ.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ. રામ રામ.

શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિયજનો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

શ્રોતા મિત્રો, આપ જોડાયા છો આકાશવાણી રાજકોટ સાથે. સમય થયો છે 9:15. આપના માટે લઈને આવ્યા છીએ હિન્દી ફિલ્મ ગીતોનો ખજાનો મનોરંજન.

મનોરંજન કાર્યક્રમ વિશેષ છે. આજના કાર્યક્રમમાં માણીશું એવા ગીતો જે સૌ કોઈના હૃદયની નજીક છે, જીવનનું સંભાવનું છે અને પ્રિયતમની પ્રીત છે. જી હા મિત્રો, આજે એવા ગીતો વિશે વાત કરીશું જેનું કેન્દ્રબિંદુ જીયા શબ્દ છે. કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ આનંદથી, જેમાં જીયા શબ્દનો ઉલ્લેખ મન અને હૃદય સાથે કરેલ છે. જ્યારે પ્રિયતમનો વિરહ હોય ત્યારે ગુલઝારમાં આ શબ્દો યાદ આવે. ફિલ્મ આનંદમાં સાંભળીએ લતા મંગેશકરનો સ્વર અને સલીલ ચૌધરીનું સંગીત.

0: આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. હવે પછીના ગીતો સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
4: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
4: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
0: આકાશવાણીમાં રાજકોટ કેન્દ્ર છે. કાર્યક્રમ મનોરંજનમાં શ્રોતા મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો જીયા શબ્દ સાથે જોડાયેલા ફિલ્મ ગીતો. જીયાનો અર્થ થાય છે હૃદય, પ્રિયતમ, જીવન, નસીબ અને ઘણી વખત આત્મા સાથે પણ જોડાયેલો છે. આવો સાંભળીએ ફરી એક વખત જીયા શબ્દ સાથે જોડાયેલું આ ગીત.

ફિલ્મ જબ તક હે જાનમાં આપ સાંભળી રહ્યા હતા નીતિ મોહન અને સોફિયા અશરફના સ્વરમાં એ આર રહેમાનનું સંગીત અને ગુલઝારના શબ્દો. હવે પછીનું ગીત સાંભળીએ મેરે સજના સાથ નિભાના આ ફિલ્મમાંથી.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. હવે પછીના ગીતો સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: આકાશવાણી રાજકોટ પર કાર્યક્રમ મનોરંજનમાં આપ સૌ શ્રોતા મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મોમાં જિયા શબ્દોના ઉપયોગ સાથે. જિયા માટે કહેવાય છે, તેરે બિના જિયા લગેના, યે હાલ ભી અજીબ હૈ, ધડકનો મેં તું હી તું, મગર દિલ ફિર ભી કરીબ હૈ, હર લમ્હા તેરી યાદ કા ધુઆં ધુઆં સા છાયા હૈ, તેરે બિના મેરી દુનિયા કા રંગ ભી ફિકા પડા હુઆ પાયા હૈ. સાંભળીએ ફિલ્મ અનપડમાં લતા મંગેશકરનો સ્વર અને મદન મોહનનું સંગીત. શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના.

કાર્યક્રમમાં ફરી એક વખત સાંભળીએ લતા મંગેશકરનો સ્વર. મનની બેકરારીને વ્યક્ત કરતા શબ્દો લખ્યા છે હસરત જયપુરીએ, શંકર જયકિશનનું સંગીત અને ફિલ્મનું નામ છે બરસાત.

સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં સાંભળીએ ફિલ્મ દબંગનું ગીત, જેનું સંગીત આપ્યું છે સાજીદ વાજીદે.

0: મનોરંજન કાર્યક્રમમાં હવે પછીના ગીતો સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

ફિલ્મ દિલસેમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા એ આર રહેમાનના સંગીત અને ગુલઝારના શબ્દો સાથે લતા મંગેશકરનો સ્વર. હવે સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં એક ફૂલ દો માલી ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમ મનોરંજનમાં આજે આપ માણી રહ્યા છો એવા ગીતો જે ગીતનો મર્મ હાર્દ જીયા શબ્દ એટલે કે મન, હૃદય, દિલ, પ્રિયતમ અને જીવન હોય. આવો સાંભળીએ ફિલ્મ ગુંડેમાં અરિજિત સિંહનો સ્વર અને ઇરશાદ કામિલના શબ્દો.

હમણાં આપ સાંભળી રહ્યા હતા બપ્પી લહેરીના સંગીત અને ગોહર કાનપુરીના શબ્દો સાથે આશા ભોસલે અને કિશોર કુમારનો યુગલ સ્વર. ફિલ્મ હતી ઝખમી.

આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન, અને આ કાર્યક્રમમાં આજે માણી રહ્યા છો ગીતો જેનો હાર્દ હોય છે જીયા શબ્દ. કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ લતા મંગેશકરનો સ્વર, આર ડી બર્મનનું સંગીત, મજરૂ સુલતાનપુરીના શબ્દો અને ફિલ્મનું નામ છે બુઢ્ઢા મિલ ગયા.

ફિલ્મ બુઢ્ઢા મિલ ગયાના આ ગીત સાથે જ આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે.

આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર છે. 10:30 થઈ છે. લઈને આવ્યા છીએ લોકસંગીત. આ કાર્યક્રમમાં આજે માણીશું રશ્મિતા ગુંડલિયાના કંઠે ગવાયેલા કેટલાક લોકગીતો અને ત્યારબાદ પ્રભુદાન સુરુના સ્વરમાં દુહા છંદ. સાંભળીએ પ્રથમ લોકગીત.

લોકગીતમાં હવે પછી સાંભળીએ, જેના શબ્દો છે સોના વાટકડી રે કેસર ઘોડિયા વાલમિયા. આપ સાંભળી રહ્યા છો રશ્મિતા ગોંડલિયાના કંઠે ગવાયેલા લોકગીતો.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્રભુદાન સુરના કંઠે કેટલાક દુહા છંદ.
1: સીતા સહજ સુભાસતે અનવાસિત દિશા દિગંત એ મહિમાવન સૌરભ મીઠો એ વિસ્મય ભયો વસંત ગાઈ ઋતુ બસંત ગાને ઘર ઘર ગુવા બસંત પણ જાગર નાર સુલક્ષણી એ તાગર સદા બસંત. આજના દ્વા છંદમાં જાનકીજીનો વિરોડો સાંભળશો. મધુમાસમાં ઋતુઓના રાજા વસંતે વન ઉપવન સાથે સમગ્ર પ્રકૃતિના પર પ્રભાવ ઢાળી દીધો છે. સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે. નવા નવા કૂંપળ અને ફૂલમોરથી દિશાઓ મગમગી રહી છે. કોયલ અને ભ્રમરના ગુંજારવ બંદીજનોની બિરદાવળીઓ જેવા લાગી રહ્યા છે. આવી મનમોહક ઋતુને અનેકાર્થી નામમાળામાં કવિવર નંદદાસજીએ મધુ કહી છે. એક વસંતને જ મધુ નથી કહી, મધુ બસંત, મધુ ચૈત્ર નભ, મધુ મદિરા મકરંદ, મધુ જલ, મધુ પય, મધુ સુધા અને મધુસૂદન ગોવિંદ. ચૈત્ર મહિનાને મધુ કહ્યો છે, મદિરાને મધુ કહ્યું છે, ભ્રમરને મધુ કહ્યું છે, જળને મધુ કહ્યું છે, દૂધને મધુ કહ્યું છે, અમૃતને પણ મધુ કહ્યું છે અને મધુ કૈટપને મારવાવાળા ભગવાન ગોવિંદને પણ મધુ કૈટપ કહ્યું. આવી મધુ અને માદક અને મોહક ઋતુમાં આ અડાબીડ જંગલની એક પગદંડી પર ત્રણ મુસાફરો ધીરે ધીરે પગ કાપી રહ્યા છે. આ મુસાફરો કોણ? તો રામાયણ બતાવે છે, એ ગે રામ અનુજ પુની પાછે એ મુનિવર વેસ બને ગતિકા છે. અરે ગે રામ અનુજ પુની પાછે મુનિવર વેસ બને ગતિકા છે. મુનિશ્વરના વેશમાં આગળ રામ છે, પાછળ તેના અનુજભાઈ નાના લક્ષ્મણ છે અને આ બંને ભાઈઓની વચમાં રામ વલ્લભાઈવા જાનકીજી જઈ રહ્યા છે. બંને વચ્ચે જાનકીજી કેવા લાગતા હતા એનો તુલસીજીએ બીજી ચોપાઈમાં વર્ણન કર્યું છે.
2: એ ભય બીચ સો ગઈ કહેશે બ્રહ્મજીવ બીચ માયા જે છે. અરે ઉભય બીચ સિય સો કહેશે બ્રહ્મજીવ બીચ માયા જે છે.
1: બ્રહ્મ અને જીવની વચ્ચે જેમ માયા શોભે એમ જાનકીજી શોભી રહ્યા છે. આટલું કહી તુલસીજી હજી અટકતા નથી. આગળ એક સંસ્કૃત શ્લોકમાં સીતાના મૂળ

નું વર્ણન કરે છે, ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશ હારિણીમ સર્વશ્રેયસ કરીમ સીતામ નતોહમ રામુ વલ્લભામ. ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારી જ નહીં પણ કલેશને હરનારી તથા સર્વેનું શ્રેયસ કરનારી એ છે રામની વલ્લભા. આવા માતુ જાનકીએ અરણ્યમાં ઋતુરાજ વસંતને વિસ્મય કરી મૂક્યો છે. સીતાજીની સહજ સુવાસથી ઋતુરાજ હારી ગયો છે. સમગ્ર પ્રકૃતિ સીતાજીના ચરણોમાં આળોટી રહી છે અને ધીમે ધીમે આ ત્રણેય મુસાફરો આ ઋતુમાં પંથ કાપી રહ્યા છે. ઉદિયાચળથી ભગવાન ભાસ્કર ક્ષિતિથી ઉપર પણ આવી રહ્યા છે. ત્યારે કવિ નાનદાનજી સૂરની આ સૂર્ય ઉપાસના જોઈએ. છંદ સારસીમાં લખે છે, એ મુનિ સંત આનંદવંત મન મેં અન સ્નાન કર તન શુદ્ધ કિયં કલ ગાન મંગલ આરતી કર ઇષ્ટ કો આરાધ્યં એ પ્રગટ જગ

मन रा ए तमें कोष्ठगर दमका आपजो। भाई सुखी चकवी आणि भ्रमर हरिखा कमळ जल घिली कळी अंधकार पोषण हारणी तई घास सब धूळे मळी। आदित्य नारायण घास में मने सद विचारो आपजो। अरे महाराज दिन कर सदा मन रा ए तमें कष्टर दमका आपजो। मुनि संत गानंद वंत मन में स्नान करतन सुध कियं कल गान मंगल आरती करि इष्ट को गारा दियं। अरे परगट जगत रो देव परिब्रह्म आदि आपो आपजो। महाराज दिन कर सदा मन रा कष्ट हरदम कापजो। मुनि वंदो स्नानादिक्थि परवारी इष्टनी आराधना करवा रहेगा छे अने अरण्य ने यज्ञ याग अने होम हवनना मंत्रोच्चारथी गजवी मूक्यु छे। एवे वक्ते ત્રણેય મુસાફરો ધીમે ધીમે ધીમે પંથ કાપી રહ્યા છે ત્યારે સૂર્યનારાયણ પણ નભમાં પ્રહડુકવા માથે આવ્યા। એ વખતે ભગવાન રામ થોડા તૃષાતુર થાય છે। તરસ લાગતા પાછળ આવતા જાનકીજીની સામું જોયું। જાનકીજી ભગવાન રામની સમસ્યા જાણી ગયા। રામજીની સામે જોઈ અને મંદ સ્વરે બોલ્યા, કહો ને નાથ શું આજ્ઞા છે? રામજી બોલ્યા, જરા તરસ લાગી છે। સાંભળતા જાનકીજી બોલ્યા કે તમારી આજ્ઞા છે તો આ સામે જ ખડખડ કરતી નદી ચાલી જાય છે, તમે થોડી વાર અહીં વિશ્રામ કરો, ત્યાં હમણાં જ હું પાણી ભરીને આવું છું। આમ કહેતા નાની એવી ગાગરડી લઈ અને જાનકીજી આ પગદંડી છાંડી અને સરિતા તરફના પગ ઉપાડ્યા। નદી સંતને નેહુલા ચલે વિહંગા ચાલ, નદીઓ અને સંતોની ચાલ જ એવી છે કે જ્યાં જ્યાં એ પગ મૂકે ત્યાં ન્યાલ કરી દે। આવા અડાબીડ અવળા વળાક લેતી વિહંગા ચાલે ચાલતી આ નદી વહી રહી છે, જાણે કે કોઈ નવોઢા પોતાના પ્રિયતમને ભેટવા જઈ રહી છે। આ જ ભાવે કવિ શ્રી નાનદાનજીએ ઝૂરણા જાતિના છંદમાં આ સરિતાને વર્ણવી છે। એ પિયુને મળવા શોધ પ્રતિરથ ધારી, પિયુને મળવા શોધ પ્રતિરથ ધારી, અને ચાલુ જેમ હંસની જાય ચાલી, અરે સોળ શણગાર ને રે ને રમવાસજી, અરે મલપતિ મુખથી જાય માલી, સ્વામી સિંધુ સમો અનસન મુખે નિરખતા, મરક ગુમાનમાં ખૂબ ભૂલી, અરે ગુગવતી ગુગવતી કેડને વાળતી, અને પ્રણયની મસ્તી માંગે પ્રભુલે, ગાને દોધ મારે કરી નીરને ઠેલતી, વારવા ગાત નિજ સિંધુ સાથે, અરે મસ્તીને મોદમાં સિંધુ સંગે મળી, અરે માણવા મોજતે સિંધુ માથે, પિયુને મળવા સુધ પ્રતિરોધ ધરી, ચાલ જેમ હંસની જાય ચાલી, ગા સોળ શણગારને રેન રમવા સુધી, અરે મળપતિ મુખથી જાય।

મહાલી સામી સિંધુ સમો સન્મુખે નિરખતા અને મરક ગુમાનમાં ખૂબ ફૂલી ગુગવતી ગુગવતી કેળીને વાળતી અને પ્રણયની મસ્તીમાં ગય પ્રફુલ્લી ધોધ મારે કરી નીરને ઠેલતી વારવા ગાત નિજ સિંધુ માથે આ મસ્તીને મોદમાં સિંધુ સંગે મળી માણવા મોજતે સિંધુ સાથે સોળ શણગાર સજીને કોઈ ન ઉઠા પોતાના પ્રિયતમ સાથે રમવા પ્રણયની મસ્તી સાથે હંસગતિએ જતી રહી હોય એમ આવી સરિતા રૂપ નારીની પાસે એક સન્નારી નદીનો આરો ઉતરી અને વેળુમાં પગ માંડે છે. વેતું પાણી જોઈ જાનકીને થોડો વિચાર આવે છે. શું વિચાર આવે છે કે પશુ પક્ષી જળજંતુથી આ જૂઠું થયેલું પાણી ભરી જવા કરતાં તો વેળુમાં એક નાનો એવો વેડો ગાળી અને મારા પતિ માટે એક ચોખ્ખું ને શુદ્ધ પાણી હું ન ભરી જઈ શકું. આવો વિચાર કરી અને પછી જનકકુમારી અવધ મહારાણી પોતાની સાડીનો પાલો સંકોરી અને ગોઠણભર થઈ અને વીવડો ઉલેચવા માટે બેસે છે. આ વીવડો ઉલેચવાની ક્રિયા સૌંદર્યને અમારા કવિશ્રી એક કવિતામાં લખે છે. અતિ ગોરી ગોરી ભોરી નવર કિશોરી બન, અતિ ગોરી ગોરી ભોરી નવર કિશોરી બન, અને રૂપ કી જકોરી કર છોટી છે હે ગાગરી, નિરકો ઢંઢોરી કર પાણી મહી બોરી બોરી, અને સારી કો સંકોરી પાણી ભરને કો નાગરી, કરશે કર જોરી હસે ભીલકી કિશોરી યું, અરે ભર્યો નહીં જલ બોરી કબૂતેને જા કરી, કોણ ઘર કી છોરી તું કોણ કી કિશોરી નારી, નારણ બનંત કૈસે જંગલ મેં આપરી. જનક રાજાની રાજધાનીમાં જાનકીએ કોઈ દી પાણી ભર્યું હોય ખરું, તેને વીરડો ઉડેચતા આવડે, છતાં પણ પોતાના પતિ ખાતર મહેનત કરી રહ્યા છે. ત્યાં સામેથી બે ચાર ભીલકન્યાઓ જાનકીજીને વીરડો ઉલેચતા જોવે છે. ભીલકન્યાઓએ આ દ્રશ્ય પેટ ભરીને નિહાળ્યું, છતાં તૃપ્ત થતા નથી, કારણ કે આવું રૂપાળું માનવી ક્યારેય જોવામાં આવ્યું નથી આ જંગલમાં. અને પછી પાસે આવી અને બે હાથ જોડી અને કહેવા લાગી, કરશે કર જોરી હશે ભીલકી કિશોરી યું, અરે ભર્યો નહીં જલ ભોરી કબૂતેને જા કરી, કોણ ઘર કી છોરી તું કોણ કી કિશોરી નારી, નારણ બનંત કૈસે જંગલ મેં આપરી. હે બેન, આવું આ તું આ ક્યાં ઘરની દીકરી છો, તારા પિતા કોણ છે, તું કોણ છો, કોણ ઘર કી છોરી, કોની દીકરી છો અને કોણની કિશોરી છો, નારણ બનંત કૈસે જંગલ મેં આપરી, અને આ જંગલમાં કેમ આવી પડી હે બેન. ત્યારે જાનકીજી થોડુંક હસે છે, પછી નારણ ભનંદ કહેશે જંગલ મેં આ પરી. ભીલકન્યાઓને આ જવાબ આપતા જાનકીજી હવે કહેવા લાગ્યા છે કે હે બેન સાંભળ, કવિ એક સવિયામાં, એ મે મિથિલે સભુમાલ સુતા કહીસી યંગ હસી સુમુખી કલબાની, અરે વંશ વિભા કર મે કુલભૂષણ, અને રાઘવ કે ઘર કે મહારાણી, પાવ ધરો ન કબુ બન મે અલી ભાવી પ્રભાવન ને બનગાની, અરે નાથ ત્રસાલ ગી નારણ કે નિકસી ભરને તટની મહ પાની, મેં મિથિલેશ ભુવાલ સુતા કહી શ્રી હસી સુમુખી કલબાની, વંશ વિભા કરું મેં કુલભૂષણ અને રાઘવ કે ઘર કી મહારાની, પામ ધરોન કબુ બન મેં અલી ભાવી પ્રભાવન ને બન આની, આ તો નાથ ત્રસા લગી નારણ કે નિકસી ભરને તટની મહ પાની. જાનકીજી કહેવા લાગ્યા, ગયા બેન, હું મિથિલાના મહારાજા જનકની દીકરી છું, અને એટલું જ નહીં વંશ વિભા કર મેં કુલભૂષણ, સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા રાઘવની પણ હું મહારાણી છું. તારી વાત સાચી છે બેન, મેં ક્યારેય વનમાં પગ મૂક્યો નથી, પણ મારા ભાગ્યમાં આ વન લખાણું હશે ને, તે આવવાનું થયું એમાંય વળી મારા નાથને તરસ લાગવાથી આ નદીમાં પાણી ભરવા આવ્યું છું. પણ આટલા શબ્દોનો સમૂહ ભીરડીના કાનમાં પડ્યો તો ભીરડી ફરી ગઈ અને કીટભ્રંગ ન્યાય લાગુ પડી ગયો. અને પછી ભીરડી શું કહે છે, સુની બી હસી કહ ભીલ સુતાન નહીં હોગા સ્વચ્છ નીર, એ તું જનની સબ જગત રી.

0: कबीर। सुनी बिहसी कहो बीर सुता, नहीं होगा स्वच्छ नीर। तू जननी सब जगतरी, पर कर हरनी पीर। हे जनेता, હવે આ વેડો તારાથી તાજો તો નહીં જ થાય કે કેમ? જાનકીજી કહે, કેમ તાજો નહીં થાય? ભીલડીએ કહ્યું, માં સાંભળ, જૈસે કો બાલક કો જનની ખિલાવે જ્યું, પીઠ ધરી કર જૈસે કર કો પસારથી, એસે ભઈ આજુ ગતિ વીરડે કી અંબ દેખ, અને પાણી કે વિયોગ કી હિયે મેં બાત ડારતી। એસે કહી અંબુ કો ઉલેચી નિજ હાથન તે, ભીલનીને કિયો સ્વચ્છ હિયે સિય હારતી। नारायण भनंत, ऐसी युक्ति भरी बात सुन, हंसी महारानी निज सुसु से निहारती। जेम कोई बालक ने एनी जनता रमारती होय, अने पीठ पर मीठो हाथ फेरवती होय, अने ए वक्ते बालक खूब मौज में होय, एम आ जनता आ माँ जानकी जी छे ने ई वीरडा ने थपाट मरे छे ने, एटले एने एम लागे छे कि आ मारी माँ मने थपाट मरे। अने जो वीरडो ताजो थई जाय तो थपाट बंद थाय, एटला माटे हे वीरडी हे मेन हे माँ, आ वीरडो ताजो थतो नथी।
1: આકાશવાણી રાજકોટ પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા લોક સંગીતનો કાર્યક્રમ। હમણાં રજૂ કરી રહ્યા હતા દોહા છંદ પ્રભુદાન સુરુ। આ સાથે જ લોક સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે।

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. અમારા હવે પછીના કાર્યક્રમો થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આઈટી કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં તેજીના કારણે સેન્સેક્સ 300 પોઈન્ટ અને નિફ્ટી 94 પોઈન્ટથી વધ્યો. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. પ્રધાનમંત્રી આજે એવિયનમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ પરના G7 સત્રોમાં ભાગ લેશે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષના જોખમથી બચવા અપીલ કરી. હોર્મુઝ સામુદ્રધુની આ સપ્તાહના અંતે ખોલવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવ 5.4% ઘટીને 78.66% થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે કેબિનેટ બેઠક યોજાશે. આરટીઈ હેઠળ ખાલી પડેલી 6000 બેઠકો માટે આવતીકાલથી 4th રાઉન્ડ. 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. સાવરકુંડલાના મેરિયાણામાં ફેન્સિંગ તારમાં ફસાતા સિંહબાળનું મોત. પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડાયો. તાપી જિલ્લાના વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન પકડાયું. 3 હિટાચી મશીન, 10 નાવડીઓ અને રેતી ભરેલા 2 હાઇવા ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત. ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી. 4.48 લાખના દારૂ અને કાર સાથે 4 આરોપી ઝડપાયા. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 1.22 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. અને ફૂટબોલમાં આર્જેન્ટિનાએ આજે સવારે અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે અલ્જેરિયા સામે 3-0થી જીત મેળવી. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અનુરાધા પડવાલ અને પંકજ ઉદાસે ગાયેલી પયામ સઈદીની આ ગઝલથી.

હરિહરન અને અલકા યાજ્ઞિકે ગાયેલી જાવેદ અખ્તરની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો શ્રેયા ઘોષાલને, ગઝલકાર નિદા ફાઝલે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આઈટી કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં તેજીના કારણે સેન્સેક્સ 350 પોઈન્ટ અને નિફ્ટી 80 પોઈન્ટથી વધ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રીજા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રવનીતસિંહે અમૃતસર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વંદે ભારત એક્સપ્રેસને ગુરદાસપુર અને બટાલા થઈને નવા રૂટ પર લીલી ઝંડી આપી. પરાળી બાળવાના લાંબા ગાળાની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય આંતરમંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ટ્રક પાછળ ઘૂસી જતા એક બાળક સહિત 6ના મોત, 27 ઇજાગ્રસ્ત. ગીર સોમનાથ જિલ્લામાં યોગ ફોર હેલ્ધી એજિંગની વિષયવસ્તુ સાથે

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: દસ લાખ ની લોટરી મને, વાવ!
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: શરીરમાં બદલાવ, મનમાં બદલાવ, અને ઓહો હો, લાગણીઓમાં તો અઢળક બદલાવ. સ્ત્રી આખી જિંદગી પરિવાર માટે જીવતી રહે છે, પણ જ્યારે સ્ત્રીનો આવો સમય આવે ને, ત્યારે ઘણી વખત એ પોતાની જાતને એકલી અનુભવતી હોય છે. બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને પ્રિય શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ત્રીના જીવનનો શ્રોતા મિત્રો એક એવો તબક્કો જ્યારે સ્ત્રી ખૂબ એકલતા અને બદલાવ અનુભવતી હોય છે. એને એમ લાગતું હોય કે જાણે એ બીમાર છે, ગંભીર રીતે બીમાર.
3: અને આ તબક્કો એટલે મેનોપોઝનો તબક્કો. પણ શ્રોતા સખીઓ, સૌથી પહેલા તો એક વાત સ્પષ્ટ કરી દઈએ, મેનોપોઝ એ કોઈ બીમારી નથી. યસ, મેનોપોઝ એ બીમારી નથી જ. મેનોપોઝ સ્ત્રીના જીવનનો એક સ્વાભાવિક તબક્કો છે. સામાન્ય રીતે 45-55 વર્ષની ઉંમર વચ્ચે માસિક ચક્ર બંધ થાય અને શરીરમાં હોર્મોન્સમાં બદલાવ આવે, એને મેનોપોઝ કહેવામાં આવે છે. અને એની મુખ્ય લાક્ષણિકતા છે હોટ ફ્લેશીસ, એટલે કે ઉકળાટ, ભયંકર ગરમી.
0: અચાનક થી બીજાને થતો હોય ને, એના કરતા વધુ પરસેવો થવા લાગે છે. ઊંઘ ઓછી આવે છે, ચીડિયાપણું વધી જાય છે, મૂડ બદલાય છે, થાક, સાંધાનો દુખાવો, કારણ વગરની બેચેની, આ બધું જ થાય છે.

0: અને આ વર્તન મોટા ભાગે બધાને બહુ વિચિત્ર લાગે છે, ખાસ કરીને પુરુષોને. પણ ખબર છે સખીઓ, વધારે દુઃખની વાત શું છે કે આ વર્તન છે ને લગભગ સ્ત્રીઓની મહિલા મિત્રોને કે કુટુંબની અન્ય સ્ત્રીઓને પણ વિચિત્ર જ લાગે છે, અને સ્ત્રીને જયારે સ્ત્રી જ ન સમજી શકે ને ત્યારે બહુ એકલવાયુ લાગે. મને લાગે છે કે આવું થવાનું મુખ્ય કારણ એ છે કે જેમ એક સ્ત્રી થઈને આપણે આપણા જીવનમાં રહેલા પુરુષ શુભ ચિંતકોને મિત્રોને આ વિશે વાત નથી કરી શકતા ને, તેમ આપણે આપણી સખીઓને કે પોતાની અંગત સ્ત્રીઓને પણ આ વિશે વાત નથી કરતા. અને ખબર નહીં કેમ,
1: કદાચ લિપિ એનું કારણ એ હોઈ શકે કે સ્ત્રી કદી સ્ત્રીને

0: કરી શકતા ને, તેમ આપણે આપણી સખીઓને કે પોતાની અંગત સ્ત્રીઓને પણ આ વિશે વાત નથી કરતા. અને ખબર નહી કેમ,
1: કદાચ લિપિ એનું કારણ એ હોઈ શકે કે સ્ત્રી કદી સ્ત્રીને મિત્ર બનવા જ નથી દેતી, અને આજ બદલવાની જરૂર છે આપણે. સ્ત્રી શુભચિંતકો, સખીઓ દરેક સ્ત્રીના જીવનમાં હોવી જ જોઈએ, ને ન હોય ને તો સ્ત્રીએ પોતાના માટે પૂરતું બનવાની જરૂર છે, એટલે કે સેલ્ફ સફિશિયન્ટ થવાની જરૂર છે. અને અહીં જ યોગ એક સુંદર મિત્ર બની શકે છે, કારણ યોગ મનને સંભાળે છે. યોગ દ્વારા શ્વાસ ધીમો થાય છે, મન શાંત બને છે. ચાલો કેટલાક એવા આસનો વિશે જાણીએ જે મેનોપોઝ દરમિયાન ખૂબ જ ઉપયોગી ગણાય છે. બદ્ધકોણાસન એટલે કે બટરફ્લાય પોઝ. આ આસન કમર અને પેલ્વિક વિસ્તારને આરામ આપે છે, શરીરમાં સ્ટીફનેસ ઘટાડે છે અને મનને શાંત બનાવે છે.
0: સેતુ બંધાસન, બ્રિજ પોઝ. આ આસન પીઠને મજબૂત બનાવે છે, થાક ઘટાડવામાં મદદ કરે છે અને હોર્મોનલ સંતુલન માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.
1: માર્જરી બીતિલાસન એટલે કે કેટ કાઉ સ્ટ્રેચ, જે કરોડરજ્જુને લચકદાર રાખે છે અને કમર તથા ગરદનના તણાવને ઓછો કરે છે.
0: બાલાસન એટલે કે ચાઇલ્ડ પોઝ. આ આસન મનને શાંતિ આપે છે અને ચિંતા તથા માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
1: આ તો થઈ મિત્રો આસનની વાત,
0: અને અમારી વાલી વાલી સખીઓ સાથે સાથે છે ને મેનોપોઝ પછી કેટલીક નિયમિત તપાસ પણ જરૂરી બને છે,
1: જેમ કે બ્લડ પ્રેશર,
0: ગાયનેક ચેકઅપ,
1: હાડકાની તંદુરસ્તી,
0: સ્તનની તપાસ.
1: આવી બધી જ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ,
0: કારણ કે સમયસરની કાળજી આવતીકાલની મોટી સમસ્યાઓથી બચાવી શકે છે.
1: તો વાલી બહેનો, મેનોપોઝનો અર્થ છે પોતાની જાતને ફરીથી ઓળખવાનો સમય,
0: પોતાની અંદરની શક્તિને ફરીથી શોધવાનો સમય,
1: અને કદાચ વર્ષો સુધી બીજાઓ માટે જીવ્યા પછી થોડું પોતાના માટે જીવવાનો સમય.
0: અને હવે આટલી સુંદર મજાની અને મિનિંગફુલ વાત કર્યા બાદ શ્રોતા મિત્રો, અમે આપ સૌના માટે થોડો સમય કાઢીશું, કાર્યક્રમમાં આપના વિશેષ પત્રો અને ઈમેલ્સ વાંચીશું. તો શ્રોતા મિત્રો, આ સંદેશ છે ધર્મેન્દ્રસિંહજીનો જામનગર થી. જણાવે છે કે 29 મે અને શુક્રવારના રોજ રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. એ દિવસે જોગાનુજોગ લાઈવ પ્રસારણમાં અનાઉન્સર પણ અનુજાબેન હતા, એટલે એવું લાગ્યું કે આખી સહિયરની ટીમ સાથે છે. તો વળી 3 જૂન અને બુધવારના રોજ મૌલિનભાઈની મુલાકાત બહુ જ સરસ, કેટલા બધા માણસોના પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ ગયા, બહુ સરસ કાર્યક્રમ રહ્યો, ઘણી બધી જૂની યાદી આપી અને યાદો તાજી થઈ ગઈ. તો 10 જૂન અને બુધવારના રોજ કાર્યક્રમમાં ખૂબ બધા પત્રો અને ઈમેલ્સનો સમાવેશ થયો, જે લગભગ 22 મે થી લઈને અત્યાર સુધીના ઘણા બધા પત્રો હતા. મારા સંદેશાનો પણ ખૂબ સરસ રીતે જવાબ આપવામાં આવ્યો, ખૂબ ગમ્યું. વાહ ધર્મેન્દ્રસિંહજી, ખૂબ સરસ અવલોકન છે આપનું કે 29મી તારીખના રોજ અનાઉન્સર અનુજાબેન હતા અને સહિયરની આખી ટીમ જાણે પૂરી થઈ. આપના અભિપ્રાયો અમને નિયમિત મળે છે, અમને ખૂબ ગમે છે.
1: ધર્મેન્દ્રસિંહજીના સંદેશ બાદ હવે ગાયત્રીનગર સરખેજ અમદાવાદથી સૈયર સખી નંદુબેનના 2 પત્રો મળ્યા છે, જે વાંચીએ. પત્રમાં એમની સાથે જોડાયા છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, તપન, પિંકી તથા મુકેશભાઈ. આકાશવાણી અમદાવાદ સૈયર પરિવારને હાર્દિક શુભેચ્છા સાથે તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમના અમે નિયમિત શ્રોતા છીએ અને નિયમિત રીતે સૈયર કાર્યક્રમ સાંભળીએ છીએ. રેડિયોમાં આવતા દરેક કાર્યક્રમ હું સાંભળું છું, પણ સૈયર મારો સૌથી મનગમતો કાર્યક્રમ છે. બંને બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે અને હિતેશભાઈ માવાણીની પ્રસ્તુતિ પણ સરસ હોય છે, એટલે કાર્યક્રમમાં તો જાણે કે મોજ પડી જાય છે. આગળ એમણે કાર્યક્રમની સમીક્ષામાં લખ્યું છે કે તારીખ 3 એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે ઉજવવામાં આવ્યો હતો, જે ખ્રિસ્તીઓનો તહેવાર છે. 2000 વર્ષ પહેલા ઈસા મસીહને કાંટાવાળો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને કાનમાં ખિલ્લાઓ લગાડવામાં આવ્યા હતા. મને ગમ્યું અંતર્ગત અભિષેક દરજીની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત સાંભળી, જેમાં રાજેશ વણકરની હીર નવલકથા વિશે વાતો કરી. હીર આદિવાસી હતી અને હિંમતથી આગળ આવી હતી. તારીખ 6 એપ્રિલે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષાઓની વાતો કરી, જેમાં દર્શકભાઈ કાઠિયાવાડી શબ્દો બોલ્યા તે ગમ્યું. બકાલુ, ફટાણું, કટાણે વગેરે. કૃતિ દેસાઈની વાર્તાઓની પ્રસ્તુતિ ગમી. તેમણે રજૂ કરેલ કાવ્ય પણ ગમ્યું અને પસંદગીનું ગીત પણ એ દિવસનું ગમ્યું. તો એમના બીજા પત્રમાં તેઓ જણાવે છે કે અમે સાથે બેસીને રેડિયો સાંભળીએ છીએ. તારીખ 8 એપ્રિલના રોજ બંકિમચંદ્ર ઉપાધ્યાયની પુણ્યતિથિ હતી. તેમણે 14 નવલકથાઓ લખી છે. નૃતિ શાહ દ્વારા પ્રસ્તુત વાર્તા અને કવિતા ગમ્યા. તારીખ 10 એપ્રિલ

0: એપ્રિલના રોજ વર્ષા અડાલજાનો જન્મદિવસ હતો. વર્ષા અડાલજા સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળવાની ખૂબ ગમી.
1: અરે વાહ નંદુબેન, તમારી એક વસ્તુ મને ખૂબ જ ગમે છે, ખબર છે કઈ? તમે કાર્યક્રમ માત્ર સાંભળતા નથી પણ પૂરેપૂરો રસપૂર્વક સાંભળો છો, અને રેડિયો માટે તો કહી શકાય ઘર બેઠે ગંગા. ક્યાંય ગયા વગર ખૂબ ઉપયોગી અને મહત્વની વાતો રેડિયો સાંભળનાર સુધી પહોંચાડે છે, અને ખુશીની વાત એ છે કે આ સગવડનો તમે પૂરેપૂરો લાભ લો છો. પત્રો પણ એટલા સરસ લખો છો કે વાંચીને અમારો ઉત્સાહ વધી જાય છે. આટલા સરસ પત્રો બદલ ખૂબ ખૂબ આભાર.
2: તો નંદુબેનના પત્રો બાદ હવે આ ત્રણ પત્રો જામનગરથી અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીના છે. લખે છે કે કાર્યક્રમમાં અવનવી મુલાકાતોમાંથી ઘણું જાણવાનું મળે છે. તારીખ 13 એપ્રિલના રોજ હિન્દુના પવિત્ર દિવસ વરુથીની એકાદશી વિશે વાત કરી તે સુપરહિટ રહી. વળી તે દિવસે લેખક સુભાષ શાહનો જન્મદિવસ હતો ને તેમની કવિતા હસવું નથી રડવું નથી અને બીજી ઘણું કર્યું કે કશું ના કર્યું, ખરું કહું થાક્યો છું, આ બધી કવિતાઓ ઘણી સમજવા જેવી વાતો કરી ગઈ. અને અનામિકા વસાણીએ ચા વિશેનો વાર્તાલાપ આપ્યો તે ગમ્યો. ફરમાઈશી ગીત પણ સરસ હતું. તો અન્ય પત્રમાં બાબુભાઈ જણાવે છે કે 4 મે ના રોજ ગુજરાતની વિવિધ બોલીની વાતો કરી, એમાં જે કચ્છી બોલીની વાતો કરી તે સુપરહિટ હતી. કચ્છમાં વખણાતા માટીકામની પણ વાતો કરી, સરસ માહિતી આપી. તો તારીખ 6 મે અને 13 મે ના રોજ પત્રો અને ઇમેલ્સના ખૂબ લાગણી અને પ્રેમથી જવાબ આપવામાં આવ્યા, તે બદલ આપ બંને બહેનોનો આભાર. તો ધીરજભાઈ રબારીની મુલાકાતમાં જે વાતો કરી તેમાંથી ઘણું જાણવાનું મળ્યું. ધીરજભાઈ રબારીનો આભાર, અભિનંદન. તો વળી 22 મે ના રોજ સહિયરમાં જીવ વિવિધતા વિશે જે વાર્તા સંભળાવી એમાં મજા આવી ગઈ, અને ડોક્ટર મેડમે ત્વચાની સંભાળ વિશે ઘણી જાણવાલાયક માહિતી પણ આપી. આપ ત્રણેયને આ કાર્યક્રમની પ્રસ્તુતિ બદલ અભિનંદન. બાબુભાઈ, આપના પત્રો અમને વહેલા મોડા પણ નિયમિત મળતા હોય છે, અને કોઈ વખત ઘણા લાંબા સમય સુધી કાર્યક્રમમાં આપના પત્રોનો સમાવેશ પણ નથી કરી શકતા, પછી એક સાથે ઘણા પત્રો સામેલ થાય એવું બને, પણ આપ નિયમિત એક ખૂબ જ સારા શ્રોતા અને પરિવારના પોતાના સભ્યની જેમ અભિપ્રાય આપો જ છો ભૂલ્યા વિના. અમારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે. આપનો ખૂબ ખૂબ આભાર.
0: બાબુભાઈના ત્રણ પત્રો પછી હવે લિપિ આ બે પત્રો છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારના, અને પત્રમાં તેમની સાથે જોડાયા છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કાળુભાઈ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાડિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. વા દીપકભાઈ, હંમેશા અલગ અલગ શહેરથી અલગ અલગ સાથી મિત્રો તમારી સાથે જોડાય છે પત્રમાં, જે ખૂબ જ ખુશીની વાત છે. તેઓ જણાવે છે કે સૈયરના દરેક કાર્યક્રમ અમે સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. અનામિકા વસાણી દ્વારા ચા વિશેનો વાર્તાલાપ, ત્રિલોકભાઈ સંઘાણીની મુલાકાત, રીમા શાહની મુલાકાત, ગાંધીજી વિશે રૂપક, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શ્રોતાઓના મંતવ્યો અને વકીલ વત્સલ શાહની મુલાકાત ખૂબ જ ગમી. ત્યારબાદ તેમણે એક સુવિચાર શેર કર્યો છે. આત્મવિશ્વાસ જીવનની મોટી શક્તિ છે. આત્મવિશ્વાસ ક્યારેય હારતો કે મરતો નથી. આ ઉપરાંત દીપકભાઈએ બીજો પણ એક પત્ર લખ્યો છે, જેમાં તેઓ જણાવે છે કે સુરદાસજીનું 60 કડીનું પદ છે જે સુરસાઠી નામે પ્રસિદ્ધ છે, જેમાં સુરદાસજી એક લોભી વેપારીને ઉદ્દેશીને ઉપદેશ આપતા કહે છે. તેની પ્રથમ કડી આ પ્રમાણે છે. કૃષ્ણ સુમર તન પાવન કીજે, જોલો જગ અપના સો કીજે. હે મનુષ્ય, તું શ્રી કૃષ્ણનું સ્મરણ કર તો આ જીવન પાવન થઈ જશે. સંસાર એક સ્વપ્ન છે, સ્વપ્ન ટકવાનું નથી. શ્વાસે શ્વાસે આયુષ્ય ઘટે છે. મરણનો ભય પાસે આવતો જાય છે, ગયેલો સમય પાછો આવતો નથી. વૃક્ષના ખરેલા પાંદડા ઉડી જાય છે. જીવન પણ એવું જ છે. વિવેકથી વર્તો, ધર્માચરણ કરો તો માતાના ઉદરમાં ઊંધે માથે રહેવાનું દુઃખ ફરી ફરીને ભોગવવું ન પડે. જન્મ મરણનો ભય ટળી જાય. પશુ પક્ષી જીવજંતુ આદિના અનેક અવતારો લેતો તું મનુષ્ય યોનિમાં આવ્યો છે. તું ગમે તેટલી સંપત્તિ કમાઈશ, સાથે કઈ જ આવવાનું નથી. કેવળ ને કેવળ ધર્મ જ આવવાનો છે. તું ભગવાનને ભૂલે છે કેમ કે તું વિષયો પાછળ દોડે છે, પ્રતિષ્ઠા માટે ફાંફા મારે છે, થોડું મળે ત્યાં વધારે મેળવવાનો લોભ કરે છે. તે તો મૃગ તૃષ્ણા છે. મૃગ જળથી કોઈની તરસ છીપી છે? જેને ગર્ભમાં રક્ષા કરી આ સુંદર દેહ આપ્યો છે તેને તું ભૂલી જાય છે? આવો તારો પુરુષાર્થ, ઘડપણમાં પસ્તાઈશ. ખરું કરવાનું તો રહી ગયું,
1: માટે અત્યારથી જ ચેત અને ભગવાનની ભક્તિ કર. ઓહો હો હો દીપકભાઈ, તમે તો ખરેખર જીવનનો ગૂઢાર્થ આજે સૌની સાથે વહેંચ્યો. ખૂબ સરસ જ્ઞાનની વાતો લખીને આપે મોકલી.

0: મોકલી છે, જે સૌ માટે ઉપયોગી અને દિશા સૂચક બની રહેશે.
1: તો હવે આ રંગબેરંગી શ્યાઈથી ખૂબ જ શણગાર કરેલો પત્ર મળ્યો છે, સુસ્વચ્છ અક્ષરોથી લખાયેલો. ગામ ચરાડા, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગરથી આપણા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો લખે છે કે રાજદરબારના મુશાયરામાંથી ગઝલને આમ જનતાના માહોલમાં લોકભોગ્ય કરનાર ગુજરાતી સાહિત્યના લોકપ્રિય ગઝલકાર આદિલ મંસૂરી સાહેબનો જન્મદિવસ 18 મે સોમવાર. આ કાર્યક્રમ ખૂબ સુંદર. આદિલ સાહેબને ભાવાંજલિ આપતા આદિલના જીવન અને કવન વિશે અત્યંત ભાવનાસભર સાહિત્યિક વાતો આપ બંને બહેનોએ કરી હતી, જે અનન્ય અને અફલાતુન સ્વર શૈલીએ શ્રોતાઓના રોમે રોમમાં મંત્રમુગ્ધતા પ્રગટાવી જ ગઈ હશે. આજના કાર્યક્રમનું શ્રવણ અદભુત જણાયું. ઉરમાં આનંદની હેલી ઉભરાણી, પગરવ આદિલ સાહેબનો પ્રથમ ગઝલ સંગ્રહ, પછી સતત, વળાંક અને ગઝલના આઈનાઘરમાં આ ગઝલ સંગ્રહો પ્રસિદ્ધ થયા. આદિલનું વતન અમદાવાદ, ભાગ્યશાળી માણસોનું માદરે વતન અમદાવાદ. અમદાવાદીઓ વિશ્વના કોઈ પણ દેશમાં જાય, બલકે પ્યારા અમદાવાદને અહર્નિશ યાદ રાખે. જ્યારે આદિલને અમદાવાદ છોડી અમેરિકા જવાનું થયું, ત્યારે આ વતન પ્રેમી કવિરાજને સાસરે જતી નવોઢા નારી જેવું દિલદર્દ થયું હતું, ને એમની કલમમાંથી સ્નેહનો શુભ્ર પ્રવાહ છલકાયો. પ્રથમ ધ્રુવ પંક્તિ, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
0: અને આ જ ગઝલનો અંતિમ શેર છે, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમરભર મળે ન મળે.
1: આ કાર્યક્રમમાં આપ બંને બહેનોએ તજજ્ઞ મૂર્ધન્ય સાહિત્યકારની જેમ આદિલની ગઝલોનું પઠન કર્યું હતું. હવે કઈ જ બાકી નથી. આ દિવસનો કાર્યક્રમ અણમોલ લાગ્યો. તમારો સ્વર અનુપમ હતો, જાણે સરસ્વતી દેવીનો સાક્ષાત્કાર થયો હોય. આપે રજૂ કરેલ આદિલની અન્ય રચનાઓનો આસ્વાદ માણતા અઢળક આનંદ થયો. આધુનિક ગુજરાતી કવિઓમાં 6 અક્ષરના નામવાળા રમેશ પારેખ અને મૃત્યુનો આભાસ અર્પતું મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ના મહાકવિ થવા સર્જાયેલ રાવજી પટેલ તથા આદિલ મંસૂરી ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના પ્રયોગશીલ કવિવરો હતા. વાહ ગિરીશભાઈ, આપને તો ગઝલો વિશે, સાહિત્યકારો વિશે ઘણી બધી માહિતી ખબર છે, અને આપે એવી માહિતી શેર કરી અમારી સાથે જે અમારા માટે પણ નવી હતી. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈએ આદિલ સાહેબની એમને ગમતી કવિતાઓના અંશ અને થોડા મુક્તકો લખીને મોકલ્યા છે. એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશને ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લઈને કોઈ આકાર નથી, એ અંગ મરડે અને વળ ખાય ગઝલ,
0: આવ્યું તો કોઈ સ્નેહની જાગીર લઈ ને હાથમાં સૌંદર્યની તકદીર લઈ, હું વાત કરું ત્યાં કોઈ ચાલ્યું ગયું, શોધું છું હવે આંખમાં તસવીર લઈ,
1: લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંય ફૂલ ક્યાં સંતાય છે, દુઃખ પડે છે એનો આદિલ ગમ ન કર, ભાગ્યમાં જે હોય છે તે થાય છે,
0: ફૂલો ખીલ્યા કે ખાર મને કઈ ખબર નથી, કોની હતી બહાર મને કઈ ખબર નથી, પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કઈ ખબર નથી.
1: વાહ ગિરીશભાઈ, મજા આવી ગઈ. આદિલ સાહેબની આટલી બધી ગઝલો, પંક્તિઓ એક સાથે અમને વાંચવાની પણ મજા આવી અને આપ સૌને સાંભળીને પણ આનંદ થયો જ હશે. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈએ હર હંમેશની જેમ એમની પોતાની લખેલી પણ એક કવિતા મોકલાવી છે, એ વાંચીએ છીએ. જિંદગીની રસધારનો ઘૂઘવતો મહાસાગર ઉભરાય, આકાશવાણી અમદાવાદમાં. 90 વર્ષના સમયપટની મહેક મહેકાય, આકાશવાણી અમદાવાદમાં.
0: સંગીત સાહિત્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ અનોખો, સહ્યરની અમૃતવાણીમાં બંને બહેનોનો પંચમ સુર સંભળાય, આકાશવાણી અમદાવાદમાં.
1: પ્રાતઃકાળે ભક્તિ સંગીતમાં ભજનના ભડાકા વાગે ભારી, સુગમ સંગીતમાં ગુજરાતી ગીતોની ફૂલછાબ સુહાય, આકાશવાણી અમદાવાદમાં.
0: યુવાણીનો થનગનાટ ભર જોબનની પાંખે આબ આંબે, ગામના ચોરામાં લીલીછમ લીલુડી ધરતી લહેરાય, આકાશવાણી અમદાવાદમાં.
1: ફિલ્મી સંગીતના કેફમાં જોબન ધનના અધૂરા શમણા જાગે, સીમા સુરક્ષા દળના સૈનિકોના માનમાં રોજ રોજ જયમાલા અર્પણ થાય, આકાશવાણી અમદાવાદમાં.
0: મારી તમારી ને આપણી અજરા અમર રહે આકાશવાણી જગતભરમાં મોદી સાહેબની મન કી બાતનો જય જયકાર ગવાય આકાશવાણી અમદાવાદમાં.
1: ઓહો ગિરીશભાઈ, અમે બસ એટલું કહેશું કે આપનો આકાશવાણી પ્રત્યેનો પ્રેમ, અમારા પ્રત્યેની લાગણી અને પત્ર લખવા માટેની

0: આપની મહેનત, આપનો ઉત્સાહ ભરપૂર છલકાય આપના પત્રોમાં. આપના પત્રો વાંચવાની છે ને, કારણ કે આપ લખો છો એટલું સુંદર, એટલે ખુબ મજા આવે છે. સાથે સાથે આપના પત્રોની વિશેષતા એ છે કે સુંદર રીતે લખાયા હોય છે, એટલે અમને પત્ર જોઈને જ ખુશી થઈ જાય. ગિરીશભાઈ, આપનો ખુબ ખુબ આભાર.
1: તો હવે આ પત્ર છે જિલ્લા ભાવનગર તાલુકા તળાજા ગામ બપાડા થી નિયમિત શ્રોતા પોપટભાઈ રાવળ નો. એમની સાથે છે પિન્શુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવાર. સૈયર કાર્યક્રમ રજૂ કરતા બંને બહેનોને પ્રેમ ભર્યા નમસ્કાર કરીને તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમારો ખૂબ માનીતો કાર્યક્રમ છે. રેસીપીઝ તથા મુલાકાત તમે સરસ આપો છો. તો સાથે જ તેમણે એક સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્ર અને ઈમેલ્સના જવાબ આપો તો પત્ર મિત્રોમાં આનંદ અને લાગણીના ઝરણા વહેતા રહે. પોપટભાઈ, યે બાત તો કુછ હજમ નહીં હોઈ. આપે સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્રો અને ઈમેલ્સ લો તો શ્રોતા મિત્રોમાં આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે, અને અમે તો દર બુધવારે પત્રો અને ઈમેલ્સ લઈએ જ છીએ ને, જે આપની અપેક્ષા કરતા પણ વધુ થયું. આપનો 20મી મે લખેલો પત્ર છે અને એ દિવસે સૈયરના પત્રમિત્ર ધીરજભાઈ વી રબારીને અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા હતા. આશા છે કે આ નવીન પહેલ આપને ચોક્કસ ગમી હશે.
0: તો હવે આ પત્ર છે ભાવનગર થી આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર, વિશિષ્ટ પત્રમિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો. પત્રમાં એમને ગમતા કાર્યક્રમ વિશેની સમીક્ષા લખીને મોકલાવી છે, સાથે સાથે એક સુવિચાર પણ છે. લખે છે કે 4 મે ના રોજ સોમવારના કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા કચ્છની બોલીઓ, હસ્તકળા, સંસ્કૃતિ અને ભરતકામ પરનો સુંદર વાર્તાલાપ રજૂ થયેલ, તે સાંભળવાની મજા આવી. તેમજ જૂનાગઢના કિરીટભાઈ સોલંકી દ્વારા રેડિયો પ્રસારણના 90મા વર્ષની ગૌરવવંતી યાત્રા ગુજરાતની સુંદર વાતો તેમજ 4 કચ્છી ગીતો જે રજૂ થયા હતા તે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ. તો 6 મે બુધવારના કાર્યક્રમમાં આપ બંને બહેનો દ્વારા શરૂઆતમાં ગરમીથી બચવા માટેના વિવિધ ઉપાયોની સુંદર વાતો કરવામાં આવી, તેમજ શ્રોતાઓના પત્રોના જવાબો અને ઈમેલ્સનું વાંચન સાંભળવા મળેલ. મારા 2 પત્રોના લાગણીસભર જવાબો સાંભળીને મને ખૂબ ખુશી થઈ. તો 8મી મે અને શુક્રવારના કાર્યક્રમમાં આપ બહેનો દ્વારા શરૂઆતમાં સારા વિચારો, વર્તનો વિશેની વાતો તેમજ રેડ ક્રોસ દિનની વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મુલાકાતમાં વત્સલ શાહ સાથેનો વાર્તાલાપ, જેમાં લોક અદાલત અને લોકોને માન્ય પ્રશ્નોનું સલાહ દ્વારા સમાધાન, આ વિષય ઉપર જે વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાનું ખૂબ ગમ્યું હતું. પ્રવીણ ચંદ્રજી, આપ હંમેશા એક નાનકડા પત્રમાં ઘણી બધી વાતો લખીને મોકલાવતા હોવ છો, આપના અભિપ્રાયો બધા જ અમારા સુધી પહોંચાડો છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અંતમાં આપ એક સુવિચાર લખ્યો છે, પ્રેમ પથ હંમેશા સ્વર્ગ તરફ લઈ જાય છે.
1: અને હવે પછીનો આ પત્ર છે જિલ્લા ખેડા તાલુકા નડિયાદ મુકામ ઉત્તર સંડાથી સૈયરના શાયર મિત્ર એવા રમેશ એલ ભાટિયાનો. બંને બહેનોને મીઠા મીઠા વંદન સહ આ વખતે પણ એમણે એમની સ્વરચિત શાયરી લખીને મોકલી છે. આકાશવાણી હૈ સબકી આકાશવાણી, સુનતા રહેતા હું મેં રોજ દિન ભર આકાશવાણી. આકાશવાણી કિસી ખિલોને કા નામ નહીં, યે મનોરંજન કા હૈ સાથી, ફિર ટીવી કા કુછ મુજે કામ નહીં, મેને સિર્ફ ખ્યાલો સે સપનો મેં મનોરંજન કી સેજ સજાઈ થી, દિલ કી ખાલી દીવારો પર ગુલ મહોર કે ગીતો કી તસવીર બનાઈ થી, મેરી શાયરી કી કલિયો કા સૈયર મેં કોઈ હિસાબ નહીં, સુગમ સંગીત કી કલિયો મેં મેને લોક સંગીત કો ભી અપનાયા થા, મેરી આંખો મેં ગમ કી કોઈ બરસાત નહીં, ઓર સૈયર કે ફૂલો કા કોઈ જવાબ નહીં. અરે વાહ વાહ વાહ રમેશભાઈ, હર હંમેશ ની જેમ આ વખતે પણ તમે ખૂબ જ સુંદર શાયરી કવિતા લખીને મોકલી છે. આપની શાયરી ઉપરથી અમને અંદાજ આવે છે કે તમે તમારા જીવનમાં કોઈ પણ માધ્યમ કરતા સૌથી ટોચ ઉપર માત્ર ને માત્ર આકાશવાણીને રાખ્યું છે, જે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે.
0: શ્રોતા મિત્રો, હવે આ પત્ર આવ્યો છે ગામ ધારડી તાલુકા તળાજા જિલ્લા ભાવનગર થી. પત્ર બારૈયા પરિવાર તરફથી મળ્યો છે અને આ એમનો સહિયર કાર્યક્રમમાં પ્રથમ પત્ર છે. તો સ્વાગત થઈ જાય આમનું.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: આ પત્ર ખૂબ જ સુંદર અક્ષરોથી લખવામાં આવ્યો છે અને સરસ મજાની વાત લખી છે કે અમે આકાશવાણીમાં પ્રથમ પત્ર 20 વર્ષ કે એનાથી પણ પહેલા લખ્યો હતો, જ્યારે મારા પપ્પા મારા જેટલી ઉંમરના હતા અને આજે હું એટલી ઉંમરનો છું. અમારા પરિવારના મારા દાદા પરસોત્તમભાઈ, ઘરના વ્યક્તિઓ મનસુખભાઈ, આકાશભાઈ, જયદીપભાઈ, કિશનભાઈ તથા આરતીબેન, આશાબેન, કાજલબેન અને અમારા લાડલી ભાણીબા હિતિકાબેન અને કૃતિકાબેન તેમજ

0: અમારા બારૈયા પરિવાર તરફથી બંને બહેનોને જય શ્રી કૃષ્ણ. આપને પણ અમારા બંને તરફથી જય શ્રી કૃષ્ણ. હવે વાત એમ થઈ કે આપનો પ્રથમ પત્ર તો મળ્યો, પણ અમારા આ શ્રોતા મિત્ર કોણ છે ને એ ખબર ના પડી. આપે આપના પરિવારના સભ્યોના નામ લખ્યા, પણ આપનું નામ આપ નથી લખી શક્યા. નેક્સ્ટ પત્રમાં જરૂરથી લખીને મોકલાવજો. આગળ આપે જણાવ્યું છે કે તમારા આકાશવાણી કેન્દ્ર અમદાવાદ તરફથી પ્રસારિત થતા તમામ કાર્યક્રમો મારા દાદીમા વિજુબેન ખૂબ હેત અને ઉત્સાહથી સાંભળે છે. એમની ખૂબ ઈચ્છા હતી કે આપણે પણ બધા મિત્રોની જેમ પત્ર લખીએ, એટલે આજે એમને સૌ પ્રથમવાર પત્ર લખ્યો છે. હવે આપ હર હંમેશા આવી રીતે પત્ર લખતા રહેજો, અમે આપના પત્રોની આપના નામ સાથે રાહ જોઈશું.
1: તો હવે ઈમેલ તરફ આગળ વધીએ. ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગર થી આ ઈમેલ છે માધુભાઈ ચૌહાણ નો. સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. બંને બહેનો ખૂબ જ સરસ કાર્યક્રમ રજૂ કરે છે. જ્યાં સુધી સહયર કાર્યક્રમ સાંભળું નહીં ત્યાં સુધી જમવાનું ભાવતું નથી. આગળ તેઓ જણાવે છે કે તારીખ 29 મે શુક્રવારે જે નાટક રજૂ થયું તે સાંભળવાની મજા આવી. શ્રોતા મિત્રોની ફરમાઈશ હતી ઘણા સમયથી કે કોઈ વખત કાર્યક્રમમાં આવી રીતે નાટક પણ સંભળાવો, અને એ જ ફરમાઈશના આધારે અમે નાટક આપ્યું અને આપને એક ગમ્યું એ જાણીને ખૂબ ખુશી થઈ. તો અન્ય એક ઈમેલમાં તેઓ લખે છે કે તારીખ 3 જૂન નો કાર્યક્રમ રજૂ થયો તે ખૂબ જ સરસ હતો. મિત્રોના પત્રો અને હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત, 90 વર્ષની વાતો, આકાશવાણી વિશેની માહિતી ખૂબ સરસ હતી. જામનગરના ધર્મેન્દ્રભાઈએ મને યાદ કર્યો, તેમનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીએ મને આવા મિત્રો દીધા છે. મને આવી આશા નહોતી, પણ ઠેઠ અમેરિકાથી મને ફોન આવે છે કે માધુભાઈ કાર્યક્રમનું રેકોર્ડિંગ મોકલો. વાહ માધુભાઈ, અમે તો એવું માનીએ છીએ કે આપ સૌ શ્રોતા મિત્રોનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ જ છે કે જેણે સહયર કાર્યક્રમને આટલી બધી લોકપ્રિયતા અપાવી છે. થેન્ક યુ સો મચ.
0: હવે આ ઈમેલ છે ગામ સરસિયા તાલુકા ધારી જિલ્લા અમરેલી થી આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈ નો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની આખી ટીમ છે, શ્રેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને રીવા. લખે છે કે 25મી મે તેમજ 27મી મે ના કાર્યક્રમ ખૂબ સરસ હતા. મહેશભાઈ શાહ સાથેનો હિતેશ માવાણી સરનો વાર્તાલાપ સાંભળવાની મજા આવી. એ વાર્તાલાપ ખૂબ માહિતી ભર, ઉપયોગી, જ્ઞાનવર્ધક અને લાજવાબ હતો. ગુજરાતી ગીત પણ સરસ હતા. તો 29મી મે ના રોજ 5મો શુક્રવાર હોવાથી આવેલ નાટક સરસ હતું, સાંભળવાની મજા આવી ગઈ. આવા જ નાટકો આપતા રહેજો. જી અમિતભાઈ, આપનું સૂચન અમે ચોક્કસથી ધ્યાનમાં રાખીશું.
1: અને હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીનો, અને એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. કિરીટભાઈ લખે છે કે જે પરિવારમાં પતિ પત્ની બંને ઘરથી બહાર નોકરી કરવા જતા હોય એમની પરિસ્થિતિને નાટક વાત જાણે એમ છે દ્વારા વર્ષાબેન અડાલજાએ ખૂબ જ ઝીણવટપૂર્વક સારી રીતે લખીને અને નાટકના કલાકારોએ પણ ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી. દક્ષાબેન દવેની પ્રસ્તુતિ પણ ખૂબ જ સરસ રહી. અને આ નાટક સહયર કાર્યક્રમ દ્વારા તમે અમારા સુધી પહોંચાડ્યું તે માટે આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ આભાર. તારીખ 3 જૂનના કાર્યક્રમમાં થોડા સમય પહેલા જ સેવાનિવૃત્ત થયેલા આકાશવાણી અમદાવાદના સ્ટેશન ડાયરેક્ટર શ્રી મૌલિનભાઈ મુનશીની હિતેશભાઈ માવાણીએ લીધેલ મુલાકાત ખૂબ જ સરસ. આકાશવાણી વિશે ખૂબ જ જાણવા લાયક વાતો એમની આ મુલાકાતમાંથી જાણવા મળી. આ માટે મૌલિનભાઈ તેમજ હિતેશભાઈ માવાણીને ખૂબ ખૂબ અભિનંદન. જી કિરીટભાઈ, મૌલિનભાઈ આટલા બધા વર્ષો આકાશવાણીમાં સેવા આપી અને એમની પાસે તો અનુભવોનો ખજાનો છે. ફરી કોઈ વાર મોકો મળશે તો એમની પાસેથી વધુ વાતો પણ જાણીશું.
0: બસ તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને આપના ઈમેલ્સની સફર આજના દિવસ માટે અહીં જ થંભાવીએ છીએ. અને જતા પહેલા ખાસ અમારા બંને તરફથી એક રિક્વેસ્ટ, એક સૂચન જરૂરથી કરીશું કે યોગને જીવનમાં સ્થાન ચોક્કસ આપશો. 1 કલાક, 1.5 કલાક, 15 મિનિટ કે પછી માત્ર 5 મિનિટ, પણ દરરોજ યોગ માટે સમય ફાળવશો. આજનો કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો, અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપશો અનુમતિ. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ. 3800009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં.

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમોથી બચાવવા હાકલ કરી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાંકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. સમાચાર વિગતવાર. G7 શિખર સંમેલન તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે ફાન્સનું શહેર એવિયન આજે વૈશ્વિક રાજદ્વારીનું કેન્દ્ર રહ્યું છે. ભારત ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે, તેથી તમામની નજર આજે સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ખૂબ જ અપેક્ષિત દ્વિપક્ષીય બેઠક પર છે. આજની મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ કરે તેવી અપેક્ષા છે. સાથે સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. પ્રધાનમંત્રી મોદી તમામના લાભ માટે સંતુલિત, સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને પુનર્જીવિત કરવાના વિષય પર G7 કાર્યકારી સત્ર અને કૃત્રિમ બુદ્ધિમત્તાની સલામત, ઝડપી અને અસરકારકતા સુનિશ્ચિત કરવાના વિષય પરના કાર્યકારી લંચમાં પણ ભાગ લેશે. બાદમાં તેઓ EU કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા, યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેન સાથે ત્રિપક્ષીય બેઠક અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષ સંબંધિત જોખમોથી બચાવવા હાકલ કરી છે. ફાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષોએ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કર્યો છે અને જાનહાનિ કરી છે. દરિયાઈ વેપાર માટેના વધતા જોખમો અને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાના માનવ ખર્ચ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા તમામ રાષ્ટ્રોને જોડતા ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ફાન્સની મુલાકાતના ભાગરૂપે પેરિસ પહોંચશે. ભારતીય ડાયસ્પોરાના સભ્યો તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે અને તેમના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે.
1: प्रधानमंत्री मोदी कल सुबह प्रमुख वैश्विक कंपनियों के मुख्य कार्यकारी अधिकारियों यानी CEOs के साथ बैठक करेंगे. यह बैठक दोपहर तक चलने की संभावना है. इसके बाद प्रधानमंत्री यूरोप के प्रमुख प्रौद्योगिकी और नवाचार आयोजनों में से एक विवाटेक शिखर सम्मेलन में भाग लेंगे और वहां उपस्थित प्रतिनिधियों को संबोधित करेंगे. पेरिस में विवाटेक शिखर सम्मेलन का उद्घाटन कुछ ही समय में होने जा रहा है. दुनिया भर के अग्रणी प्रौद्योगिकी कंपनियों, स्टार्टअप्स, निवेशकों और नवाचार क्षेत्र के विशेषज्ञों का इस प्रतिष्ठित आयोजन में जुटना शुरू हो चुका है. कल शाम को प्रधानमंत्री भारतीय समुदाय के विशेष कार्यक्रम में शामिल होंगे और प्रवासी भारतीयों से संवाद करेंगे. कार्यक्रम में भारत की समृद्ध सांस्कृतिक विरासत को प्रदर्शित करने वाली सांस्कृतिक प्रस्तुतियां भी होंगी जो

0: भारत और फ्रांस के बीच जन से जन संबंधों को और मजबूत करेगी। महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના 5 દિવસીય પ્રવાસે જશે. તેઓ અહીં 22 જૂન સુધી બૈતુલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને શ્યોપુરના પ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કની મુલાકાત પણ કરશે. તેમના પ્રસ્તાવિત બૈતુલ પ્રવાસ કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે આજે ટ્રાયલ લેન્ડિંગ અને કારકેડ રિહર્સલ યોજાશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ દ્વિતીય સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે મુલાકાત દરમિયાન નવીનતા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત મોનાકો ભાગીદારીને વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં ભારત મોનાકો સંબંધો વધુ મજબૂત બનશે. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું છે. લોકનિવાસ ખાતે આયોજિત સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવકોલુંધુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરને મંત્રી તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી એન રંગાસ્વામી, મંત્રીઓ, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી એન રંગાસ્વામી અને 2 મંત્રીઓ, ભાજપ નેતા એ નમસ્યમ અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા મલ્લાદી કૃષ્ણ રાવે ગયા મહિને શપથ લીધા હતા. દરમિયાન નવી ચૂંટાયેલી પુડુચેરી વિધાનસભા હજુ તેના પ્રથમ સત્ર માટે મળી નથી. વિધાનસભા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પણ ટૂંક સમયમાં થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ @news_abadi ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં 1.54 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનની તુલનામાં 15% વધુનો વધારો છે. નાણાકીય વર્ષ 2020-21 કરતાં 110% વધારો છે, જ્યારે આ આંકડો 84,000 કરોડ રૂપિયાથી વધુ હતો. શ્રી સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 4,746 કરોડ રૂપિયાની તુલનામાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન 4 ગણું વધ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. આ સાથે આ વર્ષે માર્ચ પછી પહેલીવાર તેલના ભાવ $80 પ્રતિ બેરલથી નીચે ગયા છે. આ ઘટાડો એવા આશાવાદ વચ્ચે આવ્યો છે કે અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના કામચલાઉ કરારથી અઠવાડિયાના અંતમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે અને તેલનો વૈશ્વિક પ્રવાહ ફરી શરૂ થશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની 1 દિવસીય શ્રેણીની બીજી મેચ આજે લખનૌ ખાતે થોડીવારમાં શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી, જ્યારે મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મહારાણા પ્રતાપે તેમના સિદ્ધાંતો, સંસ્કૃતિ અને માતૃભૂમિના સન્માન સાથે ક્યારેય સમાધાન કર્યું નહીં. તેમની બહાદુરી ફક્ત મેવાડ કે રાજસ્થાનનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષ માટે પ્રેરણાદાયક વારસાનો ખજાનો છે. શ્રી બિરલાએ દરેકને મહારાણા પ્રતાપના દેશભક્તિ, ફરજ અને આત્મસન્માનના આદર્શોને તેમના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી. કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અભિષેક દવેએ જણાવ્યું કે ભારતની કૃષિ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ વધીને 500 વસ્તુઓ થઈ ગઈ છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય વૈશ્વિક નિકાસકારોની સ્પર્ધા હોવા છતાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી દવે માહિતી આપી કે ગયા વર્ષે કૃષિ નિકાસ $53 અરબ હતી. ભારત વિશ્વના ટોચના 10 કૃષિ નિકાસકાર દેશોમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે દેશે ચોખા અને મસાલા જેવા પરંપરાગત ઉત્પાદનોથી આગળ વધીને કઠોળ, કોકો ઉત્પાદનો, અનાનસ, દ્રાક્ષ અને દાડમનો સમાવેશ કરીને તેની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વૈવિધ્ય લાવી છે, જે હવે ડઝનબંધ દેશોના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર

0: કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા અધિકારીઓએ સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. આ યાત્રાના સલામત અને સુચારૂ સંચાલન માટે બહુસ્તરીય વ્યવસ્થા, મોકડ્રીલ અને સંકલિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાદળો, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રે આવતા મહિનાથી શરૂઆતમાં શરૂ થનારા પરિવહન માર્ગો, બેઝ કેમ્પ, રેલવે માળખાકીય સુવિધાઓ, લોજમેન્ટ સેન્ટરો અને યાત્રા સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ સ્થાપનોને આવરી લેતી વ્યાપક સુરક્ષા ગ્રીડ સક્રિય કરી છે. પંજાબે તેના રમતગમત ગુડ્સ, ફૂટવેર અને ચામડાના ઉત્પાદનને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પંજાબના ઉદ્યોગ અને વાણિજ્યિક વિભાગ દ્વારા દેશની એક મુખ્ય કેન્દ્રીય સંસ્થા ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ FDDI સાથે એક સમજૂતી કરાર કર્યા છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં ઉદ્યોગોને આધુનિક પરીક્ષણ માળખા, કુશળ માનવશક્તિ, ડિઝાઇન અને નવીનતા સપોર્ટ અને મજબૂત બજાર જોડાણ પ્રદાન કરવાનો છે. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમથી બચાવવા હાકલ કરી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરેલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: સુમન કલ્યાણપુર કી આવાઝ મેં બુન

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. બેઠકમાં રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે, જેમાં શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ સહિતના કાર્યક્રમ પર ચર્ચા થશે. બેઠક દરમિયાન સિંચાઈ અને પીવાના પાણી, કૃષિ વાવેતર, ખાતરની માગ સહિતની બાબતો પર પણ ચર્ચા થવાની શક્યતા છે. છેલ્લા દાયકામાં ગુજરાતે લગભગ 110 અબજ US ડોલરની નિકાસ કરી છે. વૈશ્વિક આર્થિક ક્ષેત્રના 12 વર્ષના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરતા અમદાવાદમાં એક આઉટરીચ કાર્યક્રમને સંબોધતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુએ ભાર મૂક્યો કે છેલ્લા 10 વર્ષમાં ભારતની કુલ નિકાસ બમણી થઈને આશરે 863 અબજ US ડોલર સુધી પહોંચી છે. પ્રાદેશિક નિકાસ વૃદ્ધિ પર ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું હતું કે 2014-15 અને 25-26 વચ્ચે ગુજરાતમાંથી સેઝ નિકાસમાં લગભગ 67% વધારો થયો છે. તેમણે માહિતી આપી હતી કે આ ઝોને અર્થતંત્રમાં 3,793 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું છે અને 2.22 લાખથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના 6-4 નજીક ભારતીય તટરક્ષકની થીમ પર બનેલા સર્કલનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે દરિયાઈ સુરક્ષા અને માદક પદાર્થ પકડવામાં તટરક્ષક કામગીરીને બિરદાવી શ્રી સંઘવીએ રાજ્યના નાગરિકો વતી તટરક્ષકનો આભાર માન્યો. વડોદરામાં એક ટ્રક અને ખાનગી ટ્રાવેલર્સની બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 6 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને SSG હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. SDRF, NDRF, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. કચ્છમાં આજે બપોરે 12:39 વાગે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા. રેક્ટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે, જ્યારે તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ગાંધીનગરની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે. ગાંધીનગરમાં રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ અને ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આગામી 19-21 જૂન દરમિયાન પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ પરિસરમાં 6:00 થી રાત્રે 10 વાગ્યા સુધી ત્રિદિવસીય મહોત્સવમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખી સાથે સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. આ કાર્યક્રમમાં વિવિધ ખ્યાતનામ કલાકારો તેમની કલા પ્રસ્તુતિ કરશે. વિકસિત ભારત એટ 2047 માટે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ગાંધીનગર જિલ્લામાં પ્રગતિ પથયાત્રા યોજાય, જેમાં મહાનુભાવો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને જિલ્લાના વિકાસ કાર્યો, આધુનિક શિક્ષણ પ્રણાલી, તકનીકી સંસ્થાઓ અને ઔદ્યોગિક ધરોહરની ઝાંખી કરાવાય. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેરગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત સંકલ્પ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગરના સણોસરા ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. આ શિબિરમાં નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના સ્થાનિક ગુના શાખાએ 49 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો છે. આરોપીએ અરવલ્લી ઉપરાંત મહીસાગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાં પણ ચોરીની કબૂલાત કરી હોવાનું જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
1: 150 જેટલા સીસીટીવી ના પોઈન્ટ ચેક કરેલા છે, લગભગ 25 જેટલા સરદારો ચેક કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં ICGS સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, ટાવર ડમ્પ છે, એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર મુંબઈથી પકડાયા છે, જેનું નામ છે સિરાજ.

0: એની સાથે બીજા એક આરોપી જે છે સલમાન કરીને એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જેલમાં છે અને એક આરોપી અમારે પકડવાનો બાકી છે જીગો કરી.
1: ગીર સોમનાથના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આગામી 21 તારીખે સોમનાથ પરિસરમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓની સમીક્ષા કરી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આઇકોનિક પ્લેસ અને તીર્થ સ્થળ સોમનાથ સહિત તાલુકા કક્ષાના સ્થળ પર ઉજવણી થાય અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન કરવા જણાવ્યું. કલેક્ટરે રાજ્યકક્ષાના યોગ દિવસના પ્રસારણ માટે કનેક્ટિવિટી કાર્યક્રમને અનુરૂપ બેકડ્રોપ, યોગ ટીચર દ્વારા યોગ નિદર્શન સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવવા તે માટે અધિકારીઓને સૂચના આપી.

0: અને વિકાસલક્ષી પાસાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કલેક્ટરે પેપર મિલ સંગઠનના પ્રતિનિધિઓ સાથે પેપર ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંગે પણ વાતચીત કરી હતી. મોરબી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડતી કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય મોરબી ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 11 વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહની ઉપલબ્ધ ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી આગામી 25 તારીખ સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. આ નિવાસી શિક્ષણ વ્યવસ્થાનો લાભ લેવા માટે ઉમેદવારે શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન જિલ્લાની માન્ય સીબીએસઈ અથવા રાજ્ય શિક્ષણ બોર્ડ જીએસઈબી સંલગ્ન શાળામાંથી ધોરણ 10ની પરીક્ષા ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ કરેલી હોવી અનિવાર્ય છે. તેમજ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનારા ઉમેદવારે ધોરણ 10માં વિજ્ઞાન અને ગણિત વિષયમાં પણ ન્યૂનતમ 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. વયમર્યાદાના નિયમ મુજબ વિદ્યાર્થીની જન્મ તારીખ 1 જૂન 2009 થી 31 જુલાઈ 2011 વચ્ચે બંને તારીખો સહિત હોવી જરૂરી છે. વિદ્યાર્થીઓની પસંદગી નવોદય વિદ્યાલય સમિતિના નિયમો મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ગુણોના મેરિટના આધારે તદ્દન પારદર્શક રીતે કરાશે. આ માટેના ફોર્મ મેળવવા ઇચ્છુકો જવાહર નવોદય વિદ્યાલય મોરબીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા સંસ્થાની અધિકૃત વેબસાઇટ www.navodaya.gov.in કે www.jnvmorbi.org.in પર વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું ગાંધીનગર સંચાલિત શોભેશ્વર રોડ પર આવેલી ડોક્ટર બી આર આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં નૂતન શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ સરકારી પોર્ટલ esamajkalyan.gujarat.gov.in પર જઈ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકે છે. કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ આગામી 30 જૂન સુધી ઓનલાઈન ઉમેદવારીપત્ર ભરી શકશે. જળ એ જીવનના મંત્રને સાર્થક કરતા જિલ્લાના લક્ષ્મીવાસ ગામે જળ વ્યવસ્થાપન અને વિતરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી. નવી દિલ્હી ખાતે આયોજિત જળ મહોત્સવ 2026 દરમિયાન લક્ષ્મીવાસ ગામને તેની આધુનિક અને સુઆયોજિત પાણી વિતરણ વ્યવસ્થા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનું સન્માનપત્ર એનાયત કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મીવાસ ગામે પાણી વિતરણના સુદૃઢ માળખા માટે સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહીને અન્ય માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. હમણાં જ આપ મોરબી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હિમાલી વ્યાસ નાયકે ગાયેલી જય શ્રી મહેતાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનો. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી સાંધ્યકાલીન સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. થોડી જ વારમાં પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી.

0: छाया गीत कार्यक्रम का शेष भाग आपको सुनवाएंगे इस छोटे से अंतराल के बाद।
1: छेल्ला 12 वर्ष थी अहीं विकास ना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थ नी गाथाओ क्यारे खूटती नथी। आ यात्रा छे छेल्ला 12 वर्ष थी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने। 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना। आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरानी, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकतानी, बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी, अने गगनामता भारत ना आत्मविश्वास नी। 12 वर्ष नी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण नी, सेवा अने सुशासन नी, पीएम आवास, हर घर जल, किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: ઓલા ચીમનની વાત સાંભળીને,
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
4: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા

0: પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
5: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
5: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કલાકાર ભરત ધીનુજાના સ્વરમાં હવેલી સંગીત. પખાવજ પર હર્ષ ઠાકર, ઝાંઝ જયેશ ધીનુજા, હાર્મોનિયમ પર રહેશે ઘનશ્યામ ધીનુજા. પ્રથમ રચના સાંભળીએ હરિદાસની.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: હવે સાંભળીએ રસિકની રચના ભરત ધીનોજાના સ્વરમાં.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે આપને માહિતી આપીએ આજે હવે પછી તેમજ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે. બરાબર 6:20 સંસ્કૃતમાં સમાચાર સાંભળશો દિલ્હી કેન્દ્રથી. 6:30 આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત હેડિંગલી સ્ટેડિયમ લીડ્સ ઇંગ્લેન્ડ ખાતે ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરીશું રમતના અંત સુધી. હવે આપને માહિતી આપીએ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે, જે અંતર્ગત 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતી વિશે રહેશે, બાજરાનું સમતોલ આહારમાં મહત્વ રજૂઆત વિરલ રાવલની, ફિલ્મી ભક્તિ સંગીત માણશો 7:20, 7:30 કલાકાર રાજેશ વ્યાસના સ્વરમાં સુગમ સંગીત, 7:55 પર્યાવરણ વિષયક 5 વિશે રહેશે જમીનનું વૈવિધ્ય રજૂઆત આનલ મંકોડીની, 8:30 કલાકાર અરુણા ઢાકેચાના સ્વરમાં ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં, 8:50 હિન્દી વાર્તાલાપ જે અંતર્ગત હેમાંગ કુમાર ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ઉનકી કહાની માનવતા કી જ્યોત રજૂ કરીશું, 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન,

10:30 ગુજરાતી ફિલ્મ સંગીત. મિત્રો, 11 થી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો પ્રસારિત કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી, જે અંતર્ગત 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં આકાશવાણી રાજકોટનું પ્રધાન રહેશે. કાર્યક્રમમાં સાયકલિંગ દ્વારા સફળતાની સફળ એ વિષય પર રાજકોટના સાયકલિસ્ટ આરતીબેન ચાપાણીની મુલાકાત રજૂ કરીશું. પ્રસ્તુતિ ભાવના દોશી અને કૃપા જીવરાજાની, નિર્માણ અટલ શર્માનું.

એક અને દસ મિનિટે સુગમ સંગીત, એક અને ત્રીસ મિનિટે ફોજી જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી, ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળશો બે અને ચાલીસ મિનિટે. અમારી આવતીકાલની સાંધ્ય સભામાં બરાબર પાંચ અને દસ મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ, છ વાગે સાંભળશો સુગમ સંગીત, કલાકાર હેમાદ્રી મહેતા. છ અને ત્રીસ મિનિટે યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં આકાશવાણી અમદાવાદનું પ્રદાન રહેશે. સાત અને બાવીસ મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આકાશવાણી ભુજનું પ્રદાન રહેશે. આ બંને કાર્યક્રમો રિલે કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં માણશો આઠ વાગે. નવ અને પંદર મિનિટે સ્પોટલાઇટ રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી. નવ અને ત્રીસ મિનિટે આજ કે ફનકાર, દસ વાગે છાયાગીત, દસ અને ત્રીસ મિનિટે ઢલતી જાહેરાત. મિત્રો, આ હતી માહિતી આજે હવે પછી તેમજ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે.

હવામાન સમાચાર. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના સાગરખેડુ ભાઈઓ માટે સાવચેતીની કોઈ સૂચના આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ. વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત. ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળા અભ્યાસક્રમ માળખું અને શાળા ગુણવત્તા માળખાનું પણ લોકાર્પણ કરાયું. દરમિયાન શ્રી પટેલે જણાવ્યું, શિક્ષણમાં પણ ગુજરાતને સમગ્ર દેશમાં અગ્રેસર લાવવાની નેમ વ્યક્ત કરાઈ છે.
1: આપણે શું કાર્ય કરવું, કેવી રીતનું કાર્ય કરવું, એના માટેનો આપણો ગોલ નક્કી કરી અને આગળ વધીશું તો 100% ગુજરાત અત્યારે દરેકે દરેક ક્ષેત્રે નંબર 1 છે. તો શિક્ષણમાં પણ નંબર 1 ઉપર આપણે આવવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણસર આપણે હજુ પણ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ, તો એ આપણે આ વખતથી પાક્કા પાયે મજબૂતીથી આમાં આગળ વધીશું.
0: રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ નવા અભ્યાસ માળખાની વિગતો આપી. તેમણે કહ્યું, અગાઉ ધોરણ 10 પછીના 2 વર્ષનો અભ્યાસ હતો, જ્યારે હવે 15 વર્ષના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે 5+3+3+4 પદ્ધતિ મુજબ અભ્યાસ કરાવવામાં આવશે, જેમાં પૂર્વ પ્રાથમિકમાં 3 વર્ષનો અભ્યાસ સામેલ છે. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે

0: થી 51 ટુ વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઇલ હેલ્થ યુનિટને લીલી ઝંડી આપી છે. આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું, રાજ્યના 14 જિલ્લામાં શરૂ થયેલા આ મોબાઇલ હેલ્થ યુનિટથી છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ હવે વધુ ઝડપી અને સરળ બની છે.
1: અમારી ટીમ આરોગ્ય જ્યારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે કે એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યારે એક જ ઝૂંપડું હોય, તો આ માટે 51 તાલુકામાં એક ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે.
0: વડોદરામાં એક ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 7 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. ભારતીય રેલવેએ રાજ્યમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે આ રેલખંડના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ સંપર્ક અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, તેમજ ભવિષ્યમાં યાત્રી અને માલ પરિવહનની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદ મળશે. ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સંપર્કને મજબૂતી મળશે. દેશની કુલ વિશેષ આર્થિક ક્ષેત્ર સેઝ નિકાસમાં રાજ્યનો 21% જેટલો ફાળો છે. અમદાવાદમાં આજે ગુજરાતમાં સેઝના 12 વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યનું વિઝન વિષય પર યોજાયેલા આઉટરીચ પ્રોગ્રામમાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું કે રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે આજે ગુજરાતના સ્થાનિક સેઝ રોકાણ, રોજગાર અને ઇનોવેશનના મહત્વના કેન્દ્રો બન્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અજય બહાદુએ જણાવ્યું, દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસ્ટિક પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ મોનિટરિંગ પોર્ટલ જેવા ડિજિટલ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યા છે.
2: પિછલે 12 સાલો મેં આપ યે દેખીએ કે પૂરા પહેલે જો પેપર વર્ક સે એક્સપોર્ટ કા ઓથોરાઇઝેશન ઓર એક્સપોર્ટ કે લાઇસન્સિંગ ઓર એક્સપોર્ટ કા જો આપકા ઓથોરાઇઝેશન કા એક્સપોર્ટ ઓબ્લિગેશન કો સર્ટિફિકેટ વગેરે કરના હોતા થા, વો સારા કા સારા ચીજ જો હૈ વો ડિજિટાઇઝ હો ગઈ. ઓર તીસરા જો બડા ઉપલબ્ધિ મેને બતાઈ, બહોત સારા પ્રોડક્ટ્સ મે મેને બતાઈ કે જૈસે આજ પિછલે કુછ સાલો મે 500 સે જ્યાદા પ્રોડક્ટ્સ એસે હૈ કે જો હમ નયા પ્રોડક્ટ્સ લેકે સામને આયે હૈ, નયે માર્કેટ્સ લેકે સામને આયે હૈ, જો કે હમારે પ્રોડક્ટ જો પહેલે જૈસે કુછ જગહ પે હમારી કોફી જા રહી થી, વો માર્કેટ્સ બઢ કે 20-25-30 ઓર કન્ટ્રીઝ મે વો જાને લગ ગઈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. 21 જૂને યોજાનારી નીટ યુજી પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં નીટ સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે શ્રી મલિકે કાયદો અને વ્યવસ્થાના આઈજીપી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવામાં તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ અલગ વ્યવસ્થા કરવા પણ આદેશ અપાયા છે. રાજ્યના તમામ સ્થાનિક પોલીસ મથકોને માદક પદાર્થ વિરોધી કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે આદેશ આપ્યો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ એનડીપીએસ કેસો નોંધવાની જવાબદારી આપવામાં આવી છે.

0: ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને તેના સાગરીતોને જરૂરિયાતમંદ લોકોને લોન અથવા ઉછીના નાણાં આપવાની લાલચ આપી તેમના નામે ઓનલાઈન બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. ત્યારબાદ ખાતાની વિગતો, કીટ અને સીમકાર્ડ મેળવી દેશના વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપિંડીની રકમ આ ખાતાઓમાં જમા કરવામાં આવી હતી. આરોપી સામે અમરેલી, સાવરકુંડલા, લીલીયા, વડોદરા અને નવી મુંબઈ સહિત વિવિધ સ્થળોએ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠામાં સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી કમલેશ પટેલ અને પ્રવીણ માળીએ વૃક્ષારોપણ કર્યું હતું. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. જૂનાગઢના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તો મહેસાણા જિલ્લામાં મેઉ, બેચરાજી, વિજાપુર, ઊંઝા અને સતલાસણ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વ્યસ્ત દિનચર્યા વચ્ચે કર્મચારીઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે તે માટે યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો તો ડાંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ ગઈ. રાજ્યમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે આવતીકાલે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
1: 17 જૂન से लेकर 23 જૂન तक इसमें अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें बनासकांठा, साबरकांठा, अरवल्ली के लिए दिया गया है उत्तर गुजरात में, और दक्षिण गुजरात में भरूच से लेकर दक्षिण जो जिला है जैसे सूरत, तापी, डांग, वलसाड, समुद्रा नगर, हवेली और नवसारी के लिए दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज आइसोलेटेड का दुखा स्थानों में हल्का मध्यम वर्षा का संभावना बताया गया है. अमरेली, भावनगर, गीर सोमनाथ और दीव के लिए बताया गया.
0: અમદાવાદ મેડીસીટી ખાતે અંદાજે 295 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ કરોડરજ્જુ સંસ્થા રમત, ઇજા અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરાશે. આ પ્રોજેક્ટના આયોજન પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ગઈ તો વલસાડ નગરપાલિકાએ શહેરીજનો માટે વેરા વસૂલાતમાં રિબેટ સ્કીમ અમલમાં મૂકી છે, જેમાં ચાલુ વર્ષના મિલકતવેરા પર 10% વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો લાભ આગામી 30 જૂન સુધી જ મળવાપાત્ર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં પ્રથમવાર 2-વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ. વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત. ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: યાર, કોઈ એસી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી બતાઓ જિસમે કમ પ્રીમિયમ હો, બોનસ ભી અચ્છા મિલે ઓર ભરોસે વાલા ભી હો.
3: PLI હૈ ના?
4: સરકારી કર્મચારી કે સાથ સાથ સભી પ્રોફેશનલ, ગ્રેજ્યુએટ ઓર ડિપ્લોમા હોલ્ડર્સ લે સકતે હૈ PLI પોલિસી કા ફાયદા, ઓર સાથ મે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કા ભરોસા ભી. અપને નજદીકી પોસ્ટ ઓફિસ સે આજ હી સંપર્ક કરે યા લોગ ઇન કરે indiapost.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર. ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયામાં G7 શિખર સંમેલનમાં એક મહત્વના કાર્યસત્રને સંબોધતા કહ્યું, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ વિકાસશીલ દેશોને આર્થિક મજબૂતી આપે તેવું તંત્ર બનાવવું જોઈએ. તમામ લોકો માટે સંતુલિત, સમાવેશી અને સતત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવું એ આ સત્રનો વિષય હતો. શ્રી મોદીએ આફ્રિકા, લેટિન અમેરિકા, પ્રશાંત ટાપુ દેશોને જોડતી સંપર્ક પરિયોજનાઓનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે સંપર્ક અને વેપારમાં વૃદ્ધિ લાવવા આંતરરાષ્ટ્રીય ટ્રાફિક ભાગીદારી તૈયાર કરવાનો પણ મંતવ્ય રજૂ કર્યો. તે અંતર્ગત G7 દેશોની મૂડી, ભારતીય પ્રતિભાવો અને વૈશ્વિક દક્ષિણના દેશોને એક સાથે લવાઈ શકે છે. શ્રી મોદીએ કહ્યું કે ચોક્કસ વૃદ્ધિથી સમાવેશી અને લોકોના વિકાસને મજબૂતી મળે છે. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મૂળ મંત્ર સાથે ભારતની વિકાસગાથાનો પણ ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર સૌની નજર છે.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप की यह द्विपक्षीय बैठक काफी महत्वपूर्ण मानी जा रही है. उम्मीद है कि इस बैठक में पश्चिम एशिया संकट पर प्रमुखता से बात होगी. यह बातचीत ऐसे समय में हो रही है जब अमेरिका और ईरान ने युद्ध खत्म करने और हॉर्मुज जलडब्ल्यू मध्य को फिर से खोलने के लिए एक समझौता तय किया है. अब तक हुए काम को लेकर भी चर्चा होने की उम्मीद है. भारत इस दौरान ऊर्जा सुरक्षा के अहम मुद्दे पर भी बात कर सकता है. इन महत्वपूर्ण मुद्दों के साथ साथ दोनों नेताओं के बीच व्यापार से जुड़े सभी पहलुओं पर भी विस्तार से चर्चा होने की उम्मीद है. अंकित कुमार, आकाशवाणी समाचार, एवियो, फ्रांस.
0: આ ઉપરાંત પ્રધાનમંત્રીએ એવિયામાં G7 શિખર સંમેલનથી અલગ જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ટ્ઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે જર્મનીના ચાન્સલર સાથે તેમનો સંવાદ લાભદાયી રહ્યો હતો. તેમણે કહ્યું કે બંને નેતાએ વેપાર, રોકાણ, ચક્રીય અર્થતંત્ર, સંરક્ષણ, આઈટી અને અન્ય ક્ષેત્રમાં સહકારના માધ્યમથી દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એવિયનમાં G7 સંમેલન દરમિયાન યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન સંઘના વડા ઉર્સુલા વોન ડેર લેયન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ત્રણેય નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમણે ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોના તાજેતરના નિષ્કર્ષની નોંધ લઈ તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી.

0: ભારતીય રેલવે મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચે સોમતાને ચીખલી કોર્ડ લાઇન પરિયોજનાને મંજૂરી આપી છે. તેના નિર્માણથી પનવેલ જંકશન પર ભીડ ઘટશે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવી કોર્ડ લાઇન કરજત માર્ગ પર ચીખલી અને રૂહા માર્ગ પર સોમતાને વચ્ચે એક મહત્વનો રેલવે સંપર્કની અછતને દૂર કરશે. તેનાથી ટ્રેનોને પનવેલ જંકશનમાં પ્રવેશ કર્યા વગર તેમજ એન્જિન બદલ્યા વગર કરજત તરફ રૂહા કોરિડોર વચ્ચે નિરંતર કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત રેલવેએ ગુજરાતમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે 49 કિલોમીટર લાંબા આદિપુર ભુજ ખંડની ડબલિંગ યોજનાને પણ મંજૂરી આપી. તેનો ઉદ્દેશ કચ્છ ક્ષેત્રમાં રેલવે સંપર્કને મજબૂત બનાવવાનો અને તેની ક્ષમતા વધારવાનો છે. ભારતીય રેલવે પૂર્વ રેલવે પર સિગ્નલિંગ પ્રણાલીના આધુનિકીકરણ માટે 405 કરોડ રૂપિયાની પરિયોજનાને પણ મંજૂરી આપી છે. તે અંતર્ગત 32 રેલવે મથક પર રિલે આધારિત ઇન્ટરલોકિંગ સિસ્ટમને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં પરિવર્તિત કરાશે. રેલવે મંત્રાલયે આ પરિયોજનાને સિગ્નલિંગ માળખાના આધુનિકીકરણ અને રેલવે સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના મેજિસ્ટ્રેટ અવનીશ રાયે કહ્યું હતું કે એક જ પરિવારની 9 મહિલા ઈ રિક્ષામાં અન્ય એક ગામમાં લગ્ન સમારોહમાં જઈ રહી હતી. દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં 6 મહિલાના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત 3 મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. બીજી તરફ ગુજરાતના વડોદરામાં વહેલી સવારે 4 વાગે કોટંબી સ્ટેડિયમ પાસે એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. હવે ભારત વિશ્વનું 6ઠું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ છે. પુણેમાં એક અમેરિકી કંપનીના ઉત્પાદન એકમના ઉદઘાટન સમારોહમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે હાલમાં દેશમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન છે અને આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા વધીને 4 થઈ જશે.
1: दो प्लांट का प्रोडक्शन स्टार्ट हो चुका है और दे हैव स्टार्टेड इन गुड फुल स्विंग. थर्ड प्लांट का इनॉग्रेशन जुलाई में होगा एंड बाय डिसंबर 4th प्लांट ऑफ सेमीकंडक्टर्स विल बी फुल्ली फंक्शनल कॉमर्शियल मैन्युफैक्चरिंग इन आर कंट्री.
0: ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલ મુકાબલો ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બોલિંગ પસંદ કરતા ભારતે 402 રન બનાવ્યા. ટીમ તરફથી સૌથી વધુ 154 રન સુકાની શુભમન ગીલે કર્યા છે, જ્યારે ઈશાન કિશને 125 રનનું યોગદાન આપ્યું. જ્યારે અફઘાનિસ્તાન ટીમ તરફથી નાંગીરિયા ખારોટે 4, રાશિદ ખાને 3, એ એમ ગઝનફર અને મોહમ્મદ સલીમે 1-1 વિકેટ લીધી હતી. હાલમાં મળતા અહેવાલ મુજબ અફઘાનિસ્તાનની ટીમે 27 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન કર્યા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. લીડ્સના હેન્ડિગલી ખાતે ગ્રુપ એ ક્રિકેટ મેચમાં રમાનારી મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધીમાં 11 ઓવરમાં વિના વિકેટે 104 રન કર્યા છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં ઓસ્ટ્રિયાએ જોર્ડનને 3-1થી હરાવ્યું. હવે જોર્ડનનો આગળનો મુકાબલો અલ્જીરિયા સાથે થશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ જેમાં વર્તમાન વિજેતા અર્જેન્ટિના સામે રમશે. અર્જેન્ટિનાએ આજે સવારે અલ્જીરિયાને 3-0થી હરાવ્યું હતું. લિયોનેલ મેસીએ આ મેચમાં હેટ્રિક ગોલ કરીને ઇતિહાસ રચ્યો હતો. મેસી વિશ્વકપમાં સૌથી વધુ 16 ગોલ કરનારા વિક્રમમાં જર્મનીના મિરોસ્લાવ ક્લોઝની બરાબરી સુધી પહોંચી ગયા છે. केंद्रीय गृहमंत्री अमित शाह नवी दिल्ली में राष्ट्रीय साइबर क्राइम हेल्पलाइन 1930 की कामगीरी की समीक्षा करी और फरीथी सुधारवा अधिकारी।

0: સૂચના આપી. શ્રી શાહે અધિકારીઓને રિપોર્ટિંગની સરળતા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને બહુભાષી સહાયનો ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિથી લઈ સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ અને ઓપરેશન સિંદૂર જેવી નિર્ણાયક કાર્યવાહી સુધી ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરાય. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા માળખામાં ઐતિહાસિક પરિવર્તન જોયું છે. તેમણે કહ્યું કે ગત 5 વર્ષમાં દેશે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક મહત્વની સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: બેટી રીમા અમરાપુરકર કી યાદો કે ઉજાલે.
2: હમ લોગ બમ્બઈ આયે ઓર જૈસે હી ટેક્સી વાલો ને પાપા કો દેખા,
3: રામા શેટ્ટી રામા શેટ્ટી રામા શેટ્ટી ઓર ઇતની હડબડી ઓર ઝુંડ વહાં પર આ ગઈ કે હમે પતા હી નહીં ચલા કે ક્યા હો રહા હૈ.
1: 21 જૂન સે 12 જુલાઈ હર રવિવાર શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

0: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢળતી જાય રાત, આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં અરુણ કુમાર. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि होर्मुज जल डमरू मध्य को खुला रखना वैश्विक अर्थव्यवस्था के लिए अत्यंत महत्वपूर्ण है. ईरान में G7 शिखर सम्मेलन से अलग अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप के साथ द्विपक्षीय बैठक में श्री मोदी ने नौवहन की स्वतंत्रता सुनिश्चित करने पर बल दिया.